હોય તેવા દોષ બીજાઓમાં જોઈએ છીએ ત્યારે આપણા દોષને આપણે દૂર કરીએ છીએ. જીવન એક દર્પણ છે અને આપણા સંબંધીઓમાં આપણે આપણું જ પ્રતિબિંબ નિહાળીએ છીએ. ભૂતકાળમાં જીવવું એ નિષ્ફળ રીત છે અને આધ્યાત્મિક નિયમનું ઉલ્લંઘન છે. ભૂત અને ભવિષ્યના બંને સમય તે લૂંટી લે છે. માણસે આ ક્ષણમાં જ પૂર્ણપણે જીવવું જોઈએ. આપણે દિવસની શરૂઆત જ આ પ્રકારના શબ્દો ઉચ્ચારીને કરવી જોઈએ. હે અલૌકિક શક્તિ, તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. આજે પૂર્ણતાનો દિવસ છે, તે માટે હું તમારો આભાર માનું છું. આજે એક પછી એક ચમત્કારો બનશે અને આશ્ચર્યો કદી ખૂટશે નહીં. આ શબ્દો ત્યારે જ ઉચ્ચારવા જોઈએ જ્યારે તે પોતાની જ ઊંડેથી પ્રતીતિજનક લાગતા હોય. દરેક

0: માણસ માટે આવી જુદી જુદી ઉક્તિઓ હોઈ શકે છે. જીવનમાં જે વિચારશો, જે ઉચ્ચારશો, તે દર્પણ રૂપે આપણી સમક્ષ આવીને રહેશે. માટે સુંદર વિચારો, સુંદર કાર્ય કરો, સુંદર ભાવના સાથે. જીવન એ દર્પણ છે.
1: વિચાર બિંદુ.
2: આપ સાંભળી રહ્યા હતા દર્પણ, આ વિષયે વિચાર બિંદુ. પ્રસ્તુતિ તન્વી દેસાઈ. હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રથમ રચના સાંભળી બહોદ્દીન હાજીભાઈના કંઠે.

0: શું તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 079-232-58-409. શું તમે જાણો છો સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 079-232-58-409.
1: હવે પછીની રચના સાંભળીએ હંસા દવેના સ્વરમાં.

બજારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. પાછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચાયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો, મધ્યાહન ભોજન કેન્દ્રોમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0709-232-5490. શું તમે જાણો છો, સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0709-232-5490. We'll be right back.

0: ઓછા વ્યાજ માં લોન જોઈએ. ટ્રિપલ એફ થી વાહ. અજાણ્યા એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: પૂર્ણમાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: તુલસીદાસની રચના સાંભળીએ મેઘાભાઈ વેગડાના સ્વરમાં.

માં જાહે 40 થી ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079

0: Johnson News.
1: નરસિંહ મહેતાની પ્રાચીન રચના સાંભળીએ શાંતિલાલ બિલાણીના સ્વરમાં.

0: શું તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0792-232-5490. શું તમે જાણો છો સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0792-232-5490.
1: હવે પછીની રચના વાલજીભાઈ મારવાડાના કંઠે.

સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કૃષિ માહિતી. આજનો વિષય ખેડૂતોના મિત્ર

0: એવા પરભક્ષી કીટકોની ઓળખ. પ્રસ્તુતિ સીડી કરમશિયાણીની.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
3: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીરી કરમશિયાણી. મિત્રો, આજની કૃષિ માહિતીનો વિષય છે ખેડૂત મિત્ર પરભક્ષી કીટકો. મિત્રો, પાકમાં આવતી દરેક જીવાતોનું તેના કોઈને કોઈ દુશ્મનો જેવા કે પરભક્ષી, પરજીવી કીટકો કે પરજીવી ફૂગ, જીવાણુ કે વિષાણુ જીવાતની વસ્તીની વધતા ઓછા પ્રમાણમાં નિયંત્રણ કરતા હોય છે. જંતુનાશકોના આડેધડ વપરાશની વિપરીત અસરો જોવા મળતા તેના પર્યાયરૂપે જીવાતના જૈવિક નિયંત્રણ તરફ પરભક્ષી અને પરજીવી કીટકોને ઓળખવા અને તેની પ્રવૃત્તિને ખલેલ ન પહોંચે તેવી કાળજી રાખવી ખૂબ જ અગત્યની બાબત છે. પરભક્ષી કીટકોની વસ્તી યજમાન કીટકોની વસ્તી કરતા ઓછી હોય છે, પણ કદમાં મોટા હોય છે. તે યજમાન કીટકોને પકડીને તેને ખાય છે અથવા તો તેના શરીરને ચૂસી લે છે. તે ખૂબ જ ચપળ અને રંગબેરંગી હોય છે. આવા પરભક્ષીઓની ઓળખ ની વાત કરીએ તો સૌથી પહેલા એમાં આવે છે દાળિયા, એટલે કે લેડીબર્ડ બીટલ. આપણા વિસ્તારમાં દાળિયાની 12 જાતિઓ નોંધાયેલ છે, જેમાં પીળા દાળિયા અને લાલ દાળિયા સામાન્ય રીતે બધે જ જોવા મળે છે. પુખ્ત દાળિયા તથા તેની ઈયળ અવસ્થા, પોચી શરીરવાળી જીવાતો જેવી કે મોલોમશી, થ્રિપ્સ, લીલા તરતડિયાના બચ્ચા, સફેદ માખી, ભીંગડાવાળી જીવાત, ચીકટો વગેરે ખાય છે. દાળિયા ઝુમખામાં પીળા રંગના ઈંડા મૂકે છે. તેની વિકસિત ઈયળ કાળા સ્પર્ધા રંગની અને આગળના ભાગે બે ચીપિયા ધરાવે છે. આ ઉપરાંત કાળા રંગના દાળિયા જે ખાસ કરીને શેરડી અને નાળિયેરીમાં નુકસાન કરતી ભીંગડાવાળી જીવાત પર નભે છે. આ કાળા દાળિયાના પુખ્ત જ્યારે ભક્ષણ ન મળે ત્યારે ખોરાક વગર 3-4 મહિના સુધી જીવી શકે છે. ઘણીવાર વડલાના ઝાડ પર પાનની નીચે આશરો લે છે. પીળા કે લાલ દાળિયા પુખ્ત અને ઈયળ અવસ્થા દરમિયાન આશરે 500-600 મોલોમશીને ખાય છે, જ્યારે કાળા દાળિયા એક દિવસમાં ભીંગડાવાળી જીવાતના 600 જેટલા નાના બચ્ચાને ખાય છે. હવે લીલી ફૂદડી, આવું જ એક પરભક્ષી કીટક છે. લીલી ફૂદડી એટલે કે ક્રાયસોપા, એની 7 જાતો નોંધાયેલ છે. આ પરભક્ષી કીટકનું પુખ્ત લીલાસ્પર્તા રંગનું, લાંબી મૂછો તથા પાંખો લીલાસ્પર્તી પારદર્શક હોય છે. ખેતરમાં વહેલી સવારમાં તે વધારે સક્રિય હોય છે. આની માદા લાંબી દાંડી પર સફેદ રંગના ઈંડા મૂકે છે. તેની ઈયળ અવસ્થા જ પરભક્ષી હોય છે. જ્યારે પુખ્ત છોડના ગળપણવાળા ભાગ પર કે પરાગકણોને ખાઈને લભે છે, ઈયળના મુખાંગોમાં 2 ચીપિયા જેવા ભાગ હોય છે, જેનાથી યજમાન કીટકોને પકડીને તેના શરીરમાંથી પોતાના સોય જેવા મુખાંગો દાખલ કરી અંદરનો રસ ચૂસે છે. ઈયળ અવસ્થા 4-6 દિવસની હોય છે અને તે દરમિયાન આશરે 200-250 મોલોમશી કે 100-200 સફેદ માખીના બચ્ચા ખાઈ જાય છે. આ પરભક્ષી ઘણી જાતના પોચા શરીરવાળી જીવાતોને તેમજ જીવાતોના ઈંડામાંથી રસ ચૂસીને ભક્ષણ કરે છે. હવે આવી જ રીતે છે બીજું કીટક સોનેરી માખી, એટલે કે સિરફીટ ફ્લાય. આ પરભક્ષી માખી પીળા રંગની હોય છે. મગફળી અને રાઈના પાકમાં મોલોમશીનો ઉપદ્રવ હોય ત્યારે તે જોવા મળે છે. સવારના ઓછો તાપ હોય ત્યારે તે પાક પર સ્થિર રહી ઉડતી જોવા મળે છે. મોલોમશીના બચ્ચાનો ઝુમખો હોય ત્યાં ઈંડા મૂકે છે. તેની ઈયળો મોલોમશીમાંથી રસ ચૂસી તેનો નાશ કરે છે. ઈયળ પગ વગરની મોઢાના ભાગ તરફ પાતળી અને પાછળના ભાગે જાડી ઘોડાના આકારની હોય છે. પુખ્ત સોનેરી માખી પરાગનયનમાં ઉપયોગી છે. વિવિધ પાકોમાં નુકસાન કરતી મોલોમશીનું ભક્ષણ કરે છે. આવી જ રીતે ખડબાકડીની વાત કરીએ તો આ પરભક્ષી કીટક વિવિધ રંગનું હોય છે. પાછળના 4 પગો લાંબા, જ્યારે આગળના 2 પગ ખાસ આકારના હોય છે, જેના વડે તે શરીરને જરૂર પડે તેમ નીચે હલાવી શકે છે. આ ખડમાકડી નાના અને પોચા શરીરવાળી જીવાતો જેવી કે તીતીગોળા અને ઈયળોને પકડી પકડીને ખાય છે. ચોમાસા દરમિયાન પ્રવૃત્તિ વધારે જોવા મળે છે. તેવી જ રીતે વાણિયા, એટલે કે ડ્રેગન ફ્લાયની વાત કરીએ તો વાણિયાની ઈયળ અવસ્થા પાણીમાં રહી મચ્છરની ઈયળો તથા અન્ય કીટકો ખાય છે. અને આવી જ રીતે છે શિકારી ઢાલિયા, શિકારી ચૂસિયા વગેરે પ્રકારની આવા કીટકો જે પરભક્ષી કીટકો તરીકે ઓળખાય છે અને તે ખેડૂતના મિત્ર છે. તો જોઈને મિત્રો, દરેક કીટકો પાકને નુકસાન નથી કરતા, પરંતુ આવા કીટકો ખેડૂતના મિત્ર છે. તો ખાસ તો અપીલ એ છે કે ખેડૂત મિત્રોએ આવા પરભક્ષી કીટકોને ઓળખવા જોઈએ અને શક્ય તેનો બચાવ કરવો જોઈએ.
0: આપ સાંભળી રહ્યા હતા ખેડૂતોના મિત્ર એવા પરભક્ષી કીટકોની ઓળખ, આ વિષયે કૃષિ માહિતી. પ્રસ્તુતિ સીડી કરમશિયાણીની અને પ્રસારણ આકાશવાણીના

0: આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની ASML-એ વાલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીત્યા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. આજે શ્રી શાહ ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગરના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
1: સેક્ટર 1 ઉદ્યાન, પેથાપુર, સેક્ટર 22, સેક્ટર 25 અને કોલોડા આ 6 જગ્યાએ સાહેબ રૂબરૂ આવવાના છે અને એમાંનો સ્પેશિયલ પ્રોજેક્ટ ગણી શકાય કે જે ગંદા પાણીના શુદ્ધિકરણ કરીને એ પાણીને ફ્લશિંગમાં વાપરી શકીએ, વપરાશમાં લઈ શકીએ એવો એક પ્રોજેક્ટ સ્પેશિયલ એ પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે અને એનું ડિટેલિંગ લેવાના છે. સાથે બધી જ જગ્યાના કુલ થઈને 46 ખાતમુહૂર્ત અને લોકાર્પણના 620 કરોડથી પણ વધારે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસના કાર્યોનું ઉદઘાટન કરવાના છે.
0: દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર ખાતે મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું કે 128 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
2: દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને ગૃહપ્રધાન અમિતભાઈના હાથે જયારે લોકાર્પણ કાર્યક્રમ ગોઠવાયો છે ત્યારે મને કહેતા સવિશેષ આનંદ એટલા માટે થાય કે 2.5 લાખ એક્સપાન્ડેડ 5 લાખ એટલે અત્યારે હાલ તાત્કાલિક ધોરણે અમે 2.5 લાખ દૂધ લઈ શકાય, એનું પ્રોસેસિંગ કરી શકાય, એનું પેકેજિંગ કરી શકાય એવી વ્યવસ્થા કરેલી છે અને જરૂર પડશે તેમ આપણે આ પ્લાન્ટને 5 લાખ લીટર સુધી એક્સપાન્ડેડ કરી શકીએ એટલે કે તેનું પ્રોસેસિંગ પેકિંગ કરી શકાય એવી જોગવાઈઓ આ પ્લાન્ટમાં ઓટોમેશનના ધોરણે રાખવામાં આવેલી છે.
0: નેધરલેન્ડની કંપની ASML ગુજરાતના ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASML-એ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમિકન્ડક્ટર સાધનો ઉત્પાદક કંપની ASML-એ ભારતમાં ચીપ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ASML ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના કરશે અને તેને સંચાલનને સમર્થન આપશે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU-ના 19મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ નવીનીકરણ પામેલા GTU વેન્ચર્સ ઇન્ક્યુબેશન સેન્ટર અને જીનોમિક ક્ષેત્રના ઉત્કૃષ્ટતા કેન્દ્ર સહિત વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે મહેસાણા, સુરત, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટ ખાતે રીજનલ સ્કીલ એન્ડ ઇનોવેશન હબનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં પ્રતાપપરા ખાતે 1.27 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત, વાંકિયા ખાતે 30 લાખના ખર્ચે રામપરા મોદી પ્લોટને જોડતા પુલ અને મોટા કોખરવાડા ખાતે 12 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલની મરામતના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી કુકાવાવ ખાતે 1.25 કરોડના ખર્ચે નવી 4 આંગણવાડીનું નિર્માણ કરાશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ હાટ ખાતે આયોજિત કેસર કેરી મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું રાજ્યના ખેડૂતો દર વર્ષે કરોડો રૂપિયાની કેસર કેરીની નિકાસ કરતા થયા છે. કેરીની નિકાસ પૂર્વે સ્થાનિક કક્ષાએ જ ઈ રેડિયેશન સેન્ટર ઉભું કરાયું છે. આ મહોત્સવમાં ખેડૂતો 100 જેટલા સ્ટોલ મારફતે કેરી અને GI ટેગ ખારેકનું સીધું વેચાણ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદના સાળંગપુર ખાતે ઝોનલ વર્કશોપ યોજાયો, જેમાં રાજ્યમાં બાળ આયોગ દ્વારા થયેલ કાર્ય, બાળકોને લગતા કાયદા અને તેના અમલ માટેની ટીમ અંગે ચર્ચા કરવામાં આવી. રાજ્ય બાળ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જરે અંગે વધુ માહિતી આપી.
3: આ આયોજનમાં CWC, JJB અને અન્ય પદાધિકારી અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને અન્ય વિષયો અંતર્ગત જુદા જુદા વિષયો ઉપર સુંદર નિષ્ણાતો દ્વારા એ અંતર્ગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કે જે કામ કરે છે બાળકો માટે, એ બાળકોને વિષય અંતર્ગત અને સમય અંતરે નવા નવા વિષયો ઉપર ખૂબ સારું માર્ગદર્શન અને બાળકોને વધારે કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ અને એમના શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર પણ કેવી રીતે સારી રીતે એમને ન્યાય અપાવી શકીએ એના માટેનું આ મારું એક ગુજરાત રાજ્ય બાળ આયોગ.
0: દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગન ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો. ઓપરેશન બ્રિજ પિલ હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંદ્રામાં કામગીરી હાથ ધરી હતી. 3 દિવસ સુધી ચાલેલી આ સઘન તપાસને અંતે ઘટાના ઉલના નામે સીરિયાથી ઇમ્પોર્ટ થયેલા કન્ટેનરમાંથી કેપ્ટાગનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન એક સીરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ હેન્ડલ પર તપાસ એજન્સીની કામગીરીને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો, જેની કિંમત 8,28,000થી વધુ હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા હાલ નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા લોકો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાંશેરિયાએ જણાવ્યું કે નકલી ખાદ્ય પદાર્થો બનાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. વાલથરાદ જિલ્લાના ધરણીધર તાલુકામાં આગામી વસ્તી ગણતરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શિક્ષકો માટે 3 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો. માસ્ટર ટ્રેનર જામાજી રાઠોડે માહિતી એકત્ર કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
4: વાલથરાદ જિલ્લાના ધરણીધર તાલુકાની વસ્તી ગણતરીની સતત 3 દિવસ સુધી તાલીમ ચાલી છે. 3 વર્ગોની અંદર દરેક માસ્ટર ટ્રેનર્સ દ્વારા એમને સુંદર તાલીમ આપવામાં આવી છે. એક ઐતિહાસિક વારસો, એક ડિજિટલ ભવિષ્ય. અત્યારે વસ્તી ગણતરી કરતી વખતે દરેક શિક્ષકોએ પોતાના ફોનમાં એક એપ ડાઉનલોડ કરવાની છે. એ એપની અંદર જે વિગતો ભરવાની છે એ ઘરે ઘરે જઈ અને એની અંદર 34 વિધાનો ઘરે માહિતી પૂછી અને ભરવાની છે.
0: રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ મેટ્રો સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવની અપીલને લઈને જાહેર પરિવહનને વેગ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. આવતીકાલથી લંબાવાયેલા સમય મુજબ મેટ્રો દોડશે. પૂર્વ પશ્ચિમ કોરિડોર અંતર્ગત વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામથી રાત્રે 10 વાગે ઉપડતી છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે. તેવી જ રીતે ઉત્તર દક્ષિણ કોરિડોર હેઠળ APMCથી 10:10 ઉપડતી છેલ્લી ટ્રેન હવે 11:10 ઉપડશે, તો કોટેશ્વરથી મહાત્મા મંદિર અને મહાત્મા મંદિરથી કોટેશ્વર જતી છેલ્લી ટ્રેનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. વિગતવાર સમયપત્રક ગુજરાત મેટ્રો રેલની વેબસાઇટ પરથી મેળવી શકાશે. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના 6 દિવસે મહિલાઓની 77 કિલોગ્રામ વજન જૂથમાં ભારતની સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીતી લીધા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને એમ કુલ 220 કિલોગ્રામ વજન ઉઠાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ હીટવેવની શક્યતા નહીવત છે. ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુરડીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની ASML એ ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના.
6: મધ્યાહન ભોજન કેન્દ્રોમાંથી પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નવાપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 079-232-58-490.
5: કાર્યક્રમની પ્રથમ રચના સાંભળીએ મુનવર અલી ખાન ના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: હવે સાંભળીએ શોભા જોશીનું કંઠ.

0: આ સાથે જ ભક્તિ ગીતોનો કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વિશ્વ દૂર સંચાર દિન. સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મહેચા.
1: વિશ્વ ટેલિકોમ દિવસ દર વર્ષે 17મીના રોજ ઉજવવામાં આવે છે. આધુનિક યુગમાં ફોન, મોબાઈલ અને ઇન્ટરનેટ લોકોની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. તેના વગર હવે જીવનની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. આજે તે વ્યક્તિના અંગત જીવનથી પ્રોફેશનલ લાઈફમાં સંપૂર્ણ રીતે પ્રવેશી ચૂકી છે. પહેલા જ્યાં લોકોને કોઈના સંપર્કમાં રહેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હતો, આજે મોબાઈલ અને ઇન્ટરનેટ ખૂબ જ સરળ બની ગયા છે. વ્યક્તિ મિત્રો, કુટુંબીજનો અને સંબંધીઓને સેકન્ડોમાં સરળતાથી સંપર્ક કરી શકે છે. આ ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ છે. આથી ભારત જેવા કેટલાક વિકાસશીલ દેશોની પણ ગણતરી દુનિયાના ઝડપથી વૃદ્ધિ પામી રહેલા અર્થવ્યવસ્થામાં થાય છે. ટેલિકોમ્યુનિકેશનના યુગને બદલવામાં વધુ સમય નથી લાગ્યો. ભલે આજે દુનિયા 5G, 6G અને 7G વાત કરી રહી છે, પરંતુ એક સમય હતો જ્યારે કોઈના ઘરે ટેલિફોન આવતો હતો ત્યારે આખા વિસ્તારમાં ચર્ચા થતી હતી. આજે એન્ડ્રોઇડના યુગમાં મોબાઈલમાં દરેક વસ્તુ ઉપલબ્ધ છે, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે મોબાઈલને ટ્રિંગ ટ્રિંગ વાગવા લાગે તરત જ લોકો એલર્ટ થઈ જતા. ખાસ કરીને નાના બાળકોમાં એક હરીફાઈ ચાલતી કે કોણ ફોન રિસીવ કરશે. હકીકતમાં જૂના યુગની આ બાબતો વિશે વિચારવું એ કાલ્પનિક લાગે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ટેલિકોમ્યુનિકેશનના યુગને બદલવામાં વધુ સમય નથી લાગ્યો. 17 મે 1969 રોજ ITU ની સ્થાપના કરી વિશ્વ દૂરસંચાર દિવસ પ્રથમ મનાવવામાં આવ્યો હતો, જે મૂળ રૂપે આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન તરીકે ઓળખાતો હતો. આ દિવસનો હેતુ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો સુધી માહિતી અને સંચાર ટેકનોલોજી સુલભ બનાવવાનો તેમજ લોકોમાં તેના વિશે જાગૃતિ લાવવાનો છે. કોઈપણ ક્ષેત્રના વિકાસ માટે તે જરૂરી છે કે તેઓ વિશ્વભરમાં વિકસિત થઈ રહેલી નવી ટેકનોલોજી અને ટેકનોલોજીની માહિતી મેળવતા રહે. ટેલિકોમ મીડિયાએ આ દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પૃથ્વી પર જીવન જીવવા માટે કોમ્યુનિકેશન હંમેશા મહત્વનું રહ્યું છે. વ્યક્તિ પોતાના વિચારો, અભિપ્રાયો અને ઈચ્છાઓ વ્યક્ત કરવા માટે સંદેશા વ્યવહારના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરે છે. ડિજિટલ યુગમાં સંદેશા વ્યવહારના ઘણા માધ્યમો ઉપલબ્ધ છે. માત્ર વાસ્તવિક જ નહીં, આપણને વર્ચ્યુઅલ વર્લ્ડ દ્વારા આપણી વાત અન્ય લોકો સુધી પહોંચાડવામાં પણ મોટી મદદ મળે છે. ઇન્ટરનેટ અને સંદેશા વ્યવહારના અન્ય માધ્યમોની સમાજમાં વ્યાપક અસર છે. આ વ્યાપક અસરની જાગૃતિ માટે દર વર્ષે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે ઉજવવામાં આવે છે. વિશ્વમાં હજુ પણ ઘણા એવા દેશો છે જ્યાં લોકોને એકબીજા સાથે જોડાવા માટે અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેના ઇતિહાસ પર નજર કરીએ તો આ દિવસ 1969 થી દર વર્ષે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં 17 મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો, કારણ કે આ દિવસે વર્ષ 1865માં આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે 17 મેની તારીખને વિશ્વ ટેલિકોમ અને માહિતી સમાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
0: આપ સાંભળી રહ્યા હતા વિશ્વ દૂર સંચાર દિન. આ વિષયે પ્રાસંગિક સંપાદન પરેશ મારુ, પઠન કૃપાલી મહેચા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં સવારનું બુલેટિન પ્રસ્તુત થશે.

આકાશવાણી ભુજ સમાચાર ટોપિક સમા વાંચે છે. નમસ્કાર. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર ડીપીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસાની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે ચોમાસાને ધ્યાનમાં રાખીને આગામી 15 દિવસમાં હીટવેવ, પૂર વગેરે આપત્તિ સંબંધિત વિવિધ કવાયત તાલુકા સ્તરે હાથ ધરવા સૂચના આપી હતી. આ અંગે સુશ્રી રવિએ દરિયા કિનારાના જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિશેષ કવાયત યોજવા પર ભાર આપ્યો. ઉપરાંત તેમણે જે તે વિસ્તારમાં આવતા જોખમી સ્થળો, મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે જૂનાગઢનું અત્યારથી જ યોગ્ય મેપિંગ કરીને પગલાં લેવા, ઉપરાંત રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર સંદર્ભે જે જગ્યાઓ ખાલી હોય તે પણ ઝડપથી ભરવા સંબંધિતોને તાકીદ કરી હતી. ભારતની માદક પદાર્થ વિરોધી એજન્સીએ ઓપરેશનલ રેઝકિલ હેઠળ પહેલીવાર 182 કરોડ રૂપિયાના કેપ્ટાગોન માદક પદાર્થ જપ્ત કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સરકાર ભારતને નશામુક્ત દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાઈ દેશોમાં જતી માદક પદાર્થની જપ્તી અને વિદેશી નાગરિકની ધરપકડ આ દિશામાં ભારતની કડક નીતિને પ્રતિબિંબ કરે છે. શ્રી શાહે કહ્યું કે સરકાર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશતા અને ભારત બહાર જતા માદક પદાર્થની પ્રતિગ્રામ જથ્થા પર પણ કડક કાર્યવાહી કરશે. તેમણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સ્ટાફને પણ અભિનંદન આપ્યા હતા. જિલ્લામાં પૂર્વ કચ્છ એલસીબીએ ગાંધીધામ ભચાઉ નેશનલ હાઇવે પરથી માદક પદાર્થ પોસ્ટ ડોડાના મોટા જથ્થો ઝડપી પાડ્યો છે. એક ખાનગી હોટલમાંથી 19 કિલો 500 ગ્રામ પોસ્ટ ડોડા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક સાગર વાઘમાર અને પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ જે એમ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમને પોસ્ટોડાની હેરાફેરી અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમ ગાંધીધામ ભચાઉ નેશનલ હાઇવે પર આવેલી ખાનગી હોટલ પર દરોડો પાડ્યો હતો. આજથી હિન્દુ પંચાગ અનુસાર અધિક માસનો આરંભ થાય છે. જે માસમાં સૂર્યની સંક્રાંતિ ન થાય એ માસ અધિક માસ ગણાય છે. એ રીતે જેઠ એ અધિક માસ તરીકે આવ્યો છે. વિક્રમ સંવત આ વર્ષે 13 માસનો ગણાશે. આ માસ એ ખગોળ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સંગમ સમો ગણાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ માસનો પોતાનો માસ ગણાવ્યો હોય એ પુરુષોત્તમ માસ તરીકે જાણીતો છે. આ માસમાં દાન પુણ્યનો અને નદી સરોવરમાં પવિત્ર સ્નાનનો વિશેષ મહિમા રહેલો છે. અધિક માસ દર 3 વર્ષ પછી આવે છે. શિક્ષણ મંત્રાલયે દેશમાં 14 થી 18 વર્ષની વયના બાળકોમાં શાળામાં છોડી દેનારાઓની સંખ્યા વધતી સંખ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શાળાના શિક્ષણ અને સાક્ષરતા સચિવ સંજય કુમારની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા પ્રસ્તાવિત નવી પહેલના અમલીકરણ વ્યૂહરચનાની સમીક્ષા કરવામાં આવી હતી. શિક્ષણ સચિવે જણાવ્યું કે આર્થિક મુશ્કેલીઓ, ઘરેલુ જવાબદારીઓ અને આજીવિકાના પડકારો બાળકો શિક્ષણ પ્રણાલીમાંથી બહાર નીકળી જાય છે અને તેના મુખ્ય કારણોમાં તે સામેલ છે. તેમણે ભાર મૂક્યો હતો કે દરેક બાળકને ઓછામાં ઓછો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તર સુધી શિક્ષણ મળવું જોઈએ, સાથે સાથે આર્થિક તકો સાથે જોડાયેલ રોજગાર, યોગ્ય કૌશલ્યો પણ મળવા જોઈએ. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે કહ્યું છે કે રાજ્યમાં આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ ક્યાંય પણ હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની કોઈ સંભાવના નથી. જિલ્લામાં 25 જૂનથી 30 જૂન વચ્ચે ચોમાસું પહોંચશે તેવી શક્યતા છે. રાજ્યમાં 15 જૂન બાદ ધીમે ધીમે વરસાદી માહોલ જામશે. હાલ ચોમાસું અંદમાન નિકોબાર સુધી આગળ વધ્યું છે. આઈપીએલની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે ગુજરાત ટાઇટન્સને 29 રને હરાવી 5મી સફળતા મેળવી છે, જ્યારે ગુજરાતની ટીમને સતત 5 મેચમાં વિજય પછી પરાજય ખમવો પડ્યો છે. કોલકાતાના ઇડન ગાર્ડન પરની મેચમાં કોલકાતાની ટીમના 2 વિકેટે 248 રનના વિજયી લક્ષ્યાંક સામે ગુજરાતની ટીમ 4 વિકેટ ગુમાવી 218 રન કરી શકી હતી. ગુજરાતની ટીમના સુકાની શોભમન ગિલે સૌથી વધુ 85 રન કર્યા હતા. જોસ બટલરે 57 રન કર્યા હતા, જ્યારે સાંઈ સુદર્શન 53 રન કરી નોટ આઉટ થયા હતા. એ અગાઉ કોલકાતાની ટીમે 2 વિકેટના ભોગે 247 રન કર્યા હતા. એલને સૌથી વધુ 93 રન કર્યા હતા, જ્યારે રઘુવંશી 82 અને કેમરૂન ગ્રીન 52 રન કરી નોટ આઉટ થયા હતા. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા 620 કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. નેધરલેન્ડની કંપની એસીએમએલે ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવશે અને દ્વિપક્ષીય વેપાર તેમજ ગ્રીન ટ્રાન્ઝીશન, એઆઇ, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકસંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે નવા માર્ગો શોધવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: દુનિયા કી સબસે નવાચારી અર્થવ્યવસ્થાઓમાં શામિલ સ્વીડન કો ભારત કી ડિજિટલ પ્રતિભા ઓર તકનીકી ક્ષમતા કે સાથ સ્વાભાવિક સાઝેદારી મિલતી હૈ. વર્તમાન મેં ભારત મેં 280 સે અધિક સ્વીડિશ કંપનીયાં સક્રિય હૈ, જબકી લગભગ 75 ભારતીય કંપનીઓ ને સ્વીડન મેં અપની ઉપસ્થિતિ સ્થાપિત કરી હૈ. ઇસ યાત્રા કા એક વિશેષ આકર્ષણ યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી કા સંબોધન હૈ, જિસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડન કે પ્રધાનમંત્રી ઓર યુરોપિયન આયોગ કી અધ્યક્ષ કે સાથ કરેંગે. ભારત યુરોપિયન સંઘ ફ્રી ટ્રેડ સમજૌતા ભારતીય નિર્યાત કે લિયે એક બડી ઉપલબ્ધિ માના જા રહા હૈ, જિસે વસ્ત્ર, લેડર, ઇન્જિનિયરિંગ જૈસે ક્ષેત્રો કો વ્યાપક બજાર પહોંચ મિલને કી સંભાવના હૈ. સાક્ષી સિંહ, આકાશવાણી સમાચાર, ગોથેનબર્ગ, સ્વીડન.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છ ઉર્જા, આરોગ્ય સંભાળ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી. પ્રાથમિકતા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારત નેધરલેન્ડ સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ નેધરલેન્ડને ભારતના મુખ્ય યુરોપિયન ભાગીદારોમાંનું એક
2: भारत नेदरलैंड की इस ट्रस्टेड पार्टनरशिप को एक स्ट्रेटेजिक पार्टनरशिप बनाने जा रहे हैं. हम ग्रीन हाइड्रोजन में एक महत्वाकांक्षी ज्वाइंट रोड मैप लॉन्च करने जा रहे हैं. हम टेक्नोलॉजी में हमारे संबंधों को फ्यूचर रेडी बनाने जा रहे हैं. हम दोनों देशों के बीच टैलेंट मोबिलिटी, यूनिवर्सिटी पार्टनरशिप और ज्वाइंट आरएनडी को भी और सुदृढ़ करने जा रहे हैं. यानी द फ्यूचर ऑफ इंडिया नेदरलैंड पार्टनरशिप इज ब्राइटर देन एवर बिफोर. भारत और नेदरलैंड के बीच मजबूत हो रही स्ट्रेटेजिक पार्टनरशिप हमारे बिजनेस रिलेशंस को नई प्रेरणा दे रही है.
0: નેધરલેન્ડના પ્રધાનમંત્રીએ પણ ભારત સાથેના સંબંધોના વધતા મહત્વ પર ભાર મૂક્યો અને આર્થિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મજબૂત સહયોગને સમર્થન આપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી છે, જેમાં મુખ્ય ન્યાયાધીશને બાદ કરતા સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 33થી વધારી 37 કરવામાં આવી છે. કાયદા અને ન્યાય મંત્રાલયની એક સૂચના અનુસાર આ વટહુકમ સર્વોચ્ચ અદાલત અધિનિયમ 1956માં સુધારો કરે છે. આ સુધારાથી સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની કુલ સંખ્યા 38 થશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલએ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની એએસએમએલએ ભારતમાં સેમીકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમીકન્ડક્ટર સાધનના ઉત્પાદક કંપની એસીએમએલએ કરૈયા ભાગીદારી હેઠળ એસીએમએલ ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમીકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન આ કરારની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ EIR_ABD ને ફોલો કરશો. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલયે એક સૂચનામાં જણાવ્યું છે કે સોના અને પ્લેટિનમ પ્લેટેડ ચાંદી સહિત ચાંદીની આયાત માટેની નીતિને તાત્કાલિક અસરથી મુક્ત શ્રેણીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવી છે. સરકારે બુધવારે કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યુટી 6% થી વધારી 15% કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત શ્રેણી હેઠળ આવતી વસ્તુઓની આયાત માટે સરકારી લાયસન્સ જરૂરી છે. મહારાષ્ટ્રના ઘર ચિરોલીમાં પોલીસ અને CRPFએ ઓપરેશન એન્ટીમ પ્રહાર હેઠળ 8 માઓવાદીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 માઓવાદીઓએ સમર્પણ કર્યું છે. ધરપકડ કરાયેલા 8 માઓવાદીઓમાં 2 ડિવિઝનલ કમિટીના સભ્યો અને 2 પ્લાટુન પાર્ટી કમિટીના સભ્યો છે. આ માઓવાદીઓ પર 64 લાખ રૂપિયાનું સંયુક્ત ઇનામ જાહેર કરાયું હતું. સુરક્ષા દળોએ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં શસ્ત્રો અને રોકડ જપ્ત કર્યા છે. આ પહેલા 16 મેના રોજ 5 અન્ય માઓવાદીઓએ પણ આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી છે. ESIનો આ નિર્ણય મધ્યપ્રદેશ હાઈકોર્ટે ધારમાં ભોજશાળાને દેવી સરસ્વતીનું મંદિર ગણાવ્યાના એક દિવસ

0: આવ્યો છે. હાઇકોર્ટની ઇન્દોર બેન્ચે 7 એપ્રિલ 2003ના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના આદેશને પણ રદ કર્યો હતો, જેમાં મુસ્લિમોને દર શુક્રવારે ભુજ શાળા સંકુલમાં નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે મુસ્લિમ સમુદાય જિલ્લાના મસ્જિદના નિર્માણ માટે અલગ જમીન ફાળવવા માટે રાજ્ય સરકારનો સંપર્ક કરી શકે છે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાઇરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. ગઇકાલે ભારતીય જોડીએ સેમીફાઇનલમાં મલેશિયાની જોડીને 19-21, 22-20, 21-16 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ગઇકાલે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત ટાઇટન્સને 29 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટીંગ કરતા કોલકાતાએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ 4 વિકેટ ગુમાવી ફક્ત 218 રન જ બનાવી શક્યું હતું. કોલકાતા તરફથી ફિન એલને સૌથી વધુ 93 રન બનાવ્યા હતા અને સુનિલ નારાયણે 2 વિકેટ ઝડપી હતી. સુનિલ નારાયણને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. આજના સંદેશની હેડલાઇન છે, આજનું ભારત ઇનોવેશન પાવર છે મોદી. દિવ્યાસ્કર લખે છે, આફતનો દાયકો, સ્થિતિ બદલાશે નહીં તો ગરીબી વધશે, મોદી. ગુજરાત સમાચારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન ઇરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવાની હેડલાઇન બનાવી છે. ફુલછાબ લખે છે, રૂપિયાને બચાવશે રૂપુ, ચાંદીની આયાત ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ. અને આ ઉપરાંત માત્ર 1 મહિનામાં જૂની જ્વેલરીના 2072 કરોડના હીરા ભારત પરત અને બેરોજગારી 6 માસની ટોચે સહિતના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે.
0: પશ્ચિમ બંગાળમાં આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ શંપા સરકાર અને જસ્ટિસ તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવશે. અગાઉ જસ્ટિસ રાજાશેખર મંથા અને રોય ચટ્ટોપાધ્યાએ 11 મેના રોજ આ કેસમાંથી પોતાને અલગ કરી દીધા હતા. એકમાત્ર આરોપી સંજય રોયને જાન્યુઆરી 2025માં આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. પીડિતાના માતા પિતાએ કેસની ફરીથી તપાસની માંગ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતીય જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે આજે અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

અત્યારે 8:32 આપ સૌને મળી તો કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ. પ્રસ્તુતિ તન્વી દેસાઈની. 9:32 બાળકો માટેનો કાર્યક્રમ કિલોલ, જેમાં આજે વાતચીતનું કૌશલ્ય આ વિષયે વાર્તાલાપ રજૂ થશે.

12 અને 2 મિનિટે ગેર ફિલ્મી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1 અને 10 મિનિટે સુગમ સંગીત, ફોજીભાઈઓ માટે જય ભારતી 1:30 મિનિટે.

0: ever consignment of Captagon, also known as jihadi drug, worth 182 crore rupees on way to the Middle East. In its editorial piece titled Plugging Leaks, the Statesman argues that recurring examination paper leaks in India are not merely policy failures, but signs of a deeply outdated and fragile exam system. It says the answer lies not in harsher punishment alone, but in the thorough redesign using secure, adaptive and carefully tested technological systems alongside stronger institutional transparency and accountability. The editorial warns that unless India reforms how competitive exams are conceived and administered, public trust in merit itself will continue to erode. Dailies have prominently reported the decision of the Netherlands to return 11th century Chola era plates to India. The Tribune, calling it a moment heavy with history and symbolism, writes that while Leiden University announced its decision to return the plates after an official inquiry concluded that they were taken during the Dutch colonial rule without the consent of their rightful custodians. And finally, an elephant has given birth to twin calves at the Corbett Tiger Reserve, reports Hindustan Time. Wildlife experts have described it as a rare event among elephants. And with that, it's back to you, Sunil.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. India and the Netherlands elevate their ties to a strategic partnership following talks between Prime Minister Narendra Modi and his Dutch counterpart, Rob Jetten. Prime Minister Modi to reach Gothenburg today on a two-day visit to Sweden to hold talks with his Swedish counterpart, Ulf Kristersson. Archaeological survey of India allows Hindus unrestricted access to Bhojala temple after Madhya Pradesh High Court verdict. Government imposes curbs on import of silver, moves it to a restricted category. Delhi government decides to reduce value-added tax on aviation turbine fuel in national capital from 25% to 7%. And in badminton, Indian duo Satvik Sai Raj Ranki Reddy and Chirag Shetty to face Indonesian pair in men's doubles final of Thailand Open in Bangkok today. And with that, we end the morning news. Have a nice day.
2: আকাশবাণী ভুজ প্রস্তুত হচ্ছে মুখ্য সমাচার। প্রধানমন্ত্রী নরেন্দ্র মোদি তেনার পাঁচ দেশনা প্রবাসের ভাগরূপে আজ সুইডেন নিয়ে মুলাকাত করেছে। প্রধানমন্ত্রী নরেন্দ্র মোদি কহেন, ভারত ও নেদারল্যান্ড বৈশ্বিক কটকটির সামনা করার সাথে মিলে কাম করে রয়েছে। কেন্দ্রীয় গৃহমন্ত্রী অমিত শাহ গুজরাট মন্ত্রণালয় এবং গান্ধীনগরের বিভিন্ন বিকাশ কার্যের সমীক্ষা করে গুজরাটমাં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતના સંજનાએ ત્રણ કાંસ્ય ચંદ્રક જીત્યા. ભારતની માદક પદાર્થ વિરોધી એજન્સી ઓપરેશનલ રેસ ફિલ હેઠળ પહેલીવાર 182 કરોડ રૂપિયાના કેપ્ટાગન માદક પદાર્થ જપ્ત કર્યા. રાજ્યમાં 1 જૂનથી 30 જૂન સુધી જનગણનાની કામગીરી ચાલશે. સ્વગણતરીનો સમયગાળો 17 મે થી 31 મે 2026 સુધી રહેશે. શિક્ષણ મંત્રાલયે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, રાજ્યો અને જિલ્લા વહીવટી તંત્રની શક્તિનો સમન્વય કરીને શાળાની બહારના માર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવાની વ્યૂહરચનાની સમીક્ષા કરી. ઓપરેશન રેસફિલ એનસીબીએ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો. સુપાર્શ્વ જૈન સેવા મંડળ અને સાર્વજનિક દવાખાના ટ્રસ્ટ ભુજના સંયુક્ત આયોજન હેઠળ પ્રતિવર્ષ મુજબ શીતળ જલ દ્વારા ઠંડા પાણીની પરબ અને છાસ કેન્દ્ર વાણિયાવાડ ખાતે બે આને દવાખાના પાસે શરૂ કરાયા. જિલ્લાના પૂર્વ કચ્છ એલસીબીએ ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પરથી માદક પદાર્થ એક ખાનગી હોટલમાંથી 19 કિલો 500 ગ્રામ પોસ્ટોડા ઝડપી પાડીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ તંત્ર ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામત માર્ગ વ્યવસ્થાને પ્રાથમિકતા આપશે. નેત્રામાં કચ્છ યુનિવર્સિટી કોલેજ એક્સટેન્શન સેન્ટર શરૂ કરાશે. આજથી કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ્સ વિભાગ અને કચ્છ મ્યુઝિયમના સહિયારા ઉપક્રમે મ્યુઝિયમ વિઝ્યુઅલ આર્ટ્સ વારસો અને સંસ્કૃતિને સમર્પિત કલાવૃત્તિ કાર્યક્રમ યોજાશે. આજથી હિન્દુ પંચાંગ અનુસાર અધિક માસનો આરંભ. જિલ્લામાં 25 જૂનથી 30 જૂન વચ્ચે ચોમાસું પહોંચે તેવી શક્યતા. આ પછીના મુખ્ય સમાચાર 9:30 મિનિટે.

0: સામાયિક આપની પસંદ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતા મિત્રોને આપની રેડિયો દોસ્ત સ્મિતા ખંજીના પ્રણામ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. દોસ્તો, આજના ફોનિંગ કાર્યક્રમની શરૂઆત કરીએ અને લઈએ આપનો ફોન અને સાથે સાથે આપની પસંદગીના ગીતો.
1: હેલો બેન, આકાશવાણી ભુજ.
0: જી, આકાશવાણી ભુજ, ફોન ઇન, આપની પસંદ કાર્યક્રમ.
1: હા, હું સાગર સેઠી ભુજ થી નવીન ભાઈ બોલું છું.
0: બોલો બોલો નવીનભાઈ, કેમ છો?
1: કોણ બોલો આપ?
0: સ્મિતા બોલો છો?
1: સ્મિતા બેન, તમે મારી ગયા બરાબર. તો હવે આજે મારી પસંદગી છે પુષ્પાંજલિ નું ગીત છે, મુકેશ નાથ શર્મા જેને શબ્દ છે, જાને ચલે જાતે હૈ કહાં દુનિયા સે જાને વાલા, આ ગીત છે.
0: જરૂર છે, તમારી પસંદગી નું ગીત સંભાળી દેશું.
1: ભલે ભલે બેન. બીજો મારા ફેમિલી મેમ્બરો નામ લેજો, નવીન ચંદ્ર ગોર, સંગતા ગોર, પીએન ગોર, વિઠ્ઠલ ગોર, ક્રાઇસ ગોર, દર્શ ગોર અને અનુષ્ય ગોર.
0: જરૂર છે, તમારી પસંદગી પૂરી કરી દેશું ભાઈ.
1: થેન્ક યુ બેન, થેન્ક યુ.

ਹਾਂਜੀ ਅਲੀ ਬਾਈ,

Thank you.

ચોક્કસ ચોક્કસ.

0: आकाशवाणी भूल।
1: हेलो आकाशवाणी भूल, नमस्कार।
0: नमस्कार
1: जी, मैं मनोज का बात कर रहा हूँ।
0: बोलो मनोज भाई। जी सीता बोलो छो। एकदम मजा में तब सो मजा में भूज बाबू घर विषय तुम्हारे त्या। हाँ શરદ વિસ્તાર માં આપડે એવું જ હોય, બહુ ગરમી બહુ હોય અને ઠંડી પણ બહુ જ પડે. જરૂર છે, તમારી પસંદગી પૂરી કરી દઈશું. આજે તમારી પસંદગી નું ગીત જરૂરથી સંભાળી દઈશું. આજે

જરૂરથી તમારી પસંદગી નું ગીત સંભળાવી દઈશું.

સાથે ફોનિંગ આપની પસંદ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. તો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો. આ રવિવારે ફરીથી મળીશું આપના ફોન અને આપની પસંદગીના

0: નમસ્કાર મિત્રો, નમસ્તે તારાબેન. તો જીજ્ઞાબેન, આજે આપણે ફરી પાછા બાળકો સાથે કિકલાટ કિકલાટ કરતા આવી પહોંચ્યા. બાળકો સાથે વાતો કરવા, બાળકોને ગીતો સંભળાવવા.
1: અને બાળ મિત્રો, અત્યારે ઉનાળાનો સમય છે, તે પંખીઓ પણ તમારા ઘરના આંગણે આવતા હશે. તમે પંખીઓને ચણ આપતા હશો, પીવા માટે પાણીની ઠીબ રાખી હશે. રાખી છે ને બાળ મિત્રો?
0: અને એટલે જ આપણે કહેવાનું એ મન થાય કે ચણાને આવજો હો મારે આંગણીએ, ગીત ગાવા આવજો હો મારે આંગણીએ.
1: નાની નાની ચકલી

겨우 말이 안가니 보일래 가죠? 게 꾸후 꾸후 떠오게 모르라네 가죠? 게 떼후 떼후 갈게 सूरने संभाजो हो वारे अंगणिये नाना नाना बाड़को जोवाने आवशे रूपाड़ा रंग जोए अटकेरा नाचशे निर्भय थई आवजो हो मारे अंगणिये તેમના કવિતામાં કેટલી સરસ મજાની વાત કરી છે કે બાળ મિત્રો પંખી સાથે વાત કરતા હોય ને ત્યારે આવી જ રીતે કરતા હોય અને આપણે પણ જયારે ધારાબેન નાના હતા ને ત્યારે આપણે ચક્કીબેન ને બોલાવતા ખબર છે ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં અને આજે પણ એ બધા બાળગીતો ગણગણવાને મન થઈ જાય છે અને નાના નાના પક્ષીઓના કીર્તિ આપણું ઘર આપણું આંગણું

પ્રતિકૂળ પક્ષીઓ તેના ટૌકામાં તેના કલશોરમાં કે સરસ મજાની એકબીજા સાથે વાતચીત કરતા હોય. અને તમે ધ્યાનથી સાંભળશો ને તો તમને લાગશે કે આપણને તો ખાલી કદાચ ચકલીની ચીંચી કે મોરનો ટહુક ટહુક સંભળાય કે કાગડાનો કાકા સંભળાય, પણ એમાં પણ એ લોકો વાતચીત કરતા હોય છે. જેમ પક્ષીઓ એની ભાષામાં વાતચીત કરે છે ને, એમ આપણે પણ એકબીજા સાથે આપણા મનના ભાવો રજૂ કરવા માટે વાતચીત કરીએ છીએ, એટલે કે ભાષાનો પ્રયોગ કરીએ છીએ. એટલે જયારે બાળક નાનું

સમજાવી અને પછી ધીમે ધીમે બોલવાનું શરૂ કરે અને પહેલો શબ્દ બોલે માં અને આવી રીતે શરૂ થાય છે એની ભાષાની સફર. એટલે મિત્રો, આપણા મનના ભાવોને રજૂ કરવાની પણ એક કળા છે. ઘણી વખત તમે કહો ને અરે આપણાથી કોઈને ખોટું લાગી જાય, અરે મારે આમ નતું કહેવું, મારે તો આમ કહેવું હતું. તો આપણા મનના ભાવો સામેની વ્યક્તિ સુધી સરસ રીતે પહોંચાડવા, એની લાગણીને ઠેસ ન પહોંચે એવી રીતે પહોંચાડવા એ પણ એક કળા છે. હા બાળ મિત્રો, વાતચીત એ માત્ર શબ્દોની આપીએ નથી પણ એક કળા છે જે આપણા વ્યક્તિત્વને નિખારે છે અને આપણા વ્યક્તિત્વને ઇફેક્ટિવ બનાવવા માટે, એટ્રેક્ટિવ બનાવવા માટે કેટલીક એવી વાતો છે એ પણ આજે આપણે જાણીશું. તો જુઓ બાળ મિત્રો, જીજ્ઞાબેનો જેમ વાત કરી ને એના વિશે જો આપણે વધુ વાત કરીએ ને તો સૌથી પહેલું છે સાંભળવાની શક્તિ. કે એક સારા વક્તા બનવું હોય ને તો એના માટે સારા શ્રોતા બનવું ખૂબ અનિવાર્ય છે, જે અત્યારે તમે કરી જ રહ્યા છો. જયારે તમે સામેવાળી વ્યક્તિને પૂરા ધ્યાનથી સાંભળો છો ને ત્યારે તેમને આદરનો અનુભવ થાય છે અને વાતચીત વધુ અર્થપૂર્ણ બને છે. અને બાળમિત્રો, જેમ સાંભળવાની કળા છે ને એવી રીતે બોડી લેંગ્વેજ પણ છે. શબ્દો કરતા તમારી બોડી લેંગ્વેજ છે ને એ ઘણું કહી જાય છે. જેમ કે આઈ કોન્ટેક્ટ છે, એટલે તમે વાત કરતી વખતે સામેવાળાની આંખમાં જોઈને વાત કરો ને તો તમારો આત્મવિશ્વાસ વધે છે. અને એવી જ રીતે વાત કરતી વખતે આપણા ચહેરાનું સ્મિત, કેમ કે ચહેરા પર જો એક નાનું અમથું સ્મિત હોય ને તો સામેની વ્યક્તિને એ સહજ બનાવે અને એ આપણી વાત સાંભળવા માટે પથ્થર પણ બને અને હકારાત્મક પણ બને અને આપણું કહેવાનું તાત્પર્ય પણ સમજે. એવી જ રીતે બેસવાની, ઉઠવાની કે ઉભા રહેવાની પણ એક રીત હોવી જોઈએ. આપણે ગમે એવું માયકાંગલું, મોલું, માંડલું બાળક હોય એ જોવું ગમે, કેમ વ્યવસ્થિત ટટ્ટાર હોય, હસતું હોય, ખીલતું હોય એવું બાળક ગમે. એટલે આપણે હંમેશા ટટ્ટાર અને ખુલ્લા મનથી વાતચીતમાં જોડાવવું જોઈએ. તો હજી આ વિશે આપણે વધુ વાતો કરશું પણ એ પહેલા થઈ જાય એક સરસ મજાનું ગીત.

પ્રશ્નો બની તો આપણી વાતને આગળ વધારીએ અને એમાં નવા મુદ્દાનો જો સમાવેશ કરીએ તો એ છે શબ્દોની પસંદગી અને લય. તમને એમ થશે ધારાબેન તો પોતે ગાય ને એટલે પાછા લયની વાતો કરી, એ સંગીતમાં હોય ને ગીતમાં હોય, પણ એવું નથી બાળ મિત્રો. લય છે ને એ બોલવામાં પણ એટલી જ જરૂરી છે અને એટલી જ અસરકારક છે. એની અંદરના સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ તો એ છે સરળતા. પાંડિત્ય બતાવતા કરતા આપણે સાદા અને સ્પષ્ટ શબ્દોનો જો ઉપયોગ કરીએ ને તો એ વધારે ઇફેક્ટિવ અને પ્રભાવશાળી બને અને લોકોના દિલને ટચ પણ કરી જાય. એવી જ રીતે છે અવાજનો ઉતાર ચઢાવ એટલે કે આરોહ અવરોહ. તમને ક્યાં બોલવું, કેવી રીતે બોલવું, ક્યાં પોઝ આપવો, એ બધી જ તમારામાં આવડત હોવી જોઈએ. એટલે કે એક સરખા ટોનમાં વાત કરવાને બદલે ભાવ મુજબ અવાજમાં વિવિધતા લાવો, બદલાવ લાવો. અને આપણે જે શબ્દોની પસંદગીની વાત કરીએ છીએ ને એમાં એક અગત્યની વસ્તુ છે આપણી વાણીની નમ્રતા, જેમાં આપણે બોલતી વખતે જી, આભાર, ચોક્કસ આવા શબ્દો જો આપણે ઉમેરીએ ને તો આપણી વાતમાં મીઠાશ ઉમેરાય છે. તારાબેન હજી પણ એમાં શબ્દો રહી ગયા હો, સોરી, થેન્ક યુ એ પણ કહી શકાય. હા હો જીજ્ઞાબેન, અને આપણી વાતચીતને જો રસપ્રદ બનાવવી હોય ને તો હા કે નામાં જવાબ આવે ને એવા પ્રશ્નોના બદલે ખુલ્લા પ્રશ્નો પૂછો. જેમ કે ધારાબેન હું તમને પૂછું કે તમને આ પુસ્તક કેમ ગમ્યું, તો તમે એના હા કે ના જવાબ નહીં આપી શકો, તમે એના માટે ડિસ્ક્રિપ્ટિવ જવાબ આપશો. એટલે જીજ્ઞાબેન વાત કરી રહ્યા છે પ્રશ્ન પૂછવાની કળા વિશે. અને એવી જ રીતે એવી જ એક વાત છે સમય અને સંજોગોનું ધ્યાન રાખીને વાત કરવાની. કઈ વાત ક્યારે કરવી અને ક્યારે મૌન રહેવું એ સમજવું એ ખરેખર તો સાચી કળા છે. કારણ કે વાત ભલે તમારી સાચી હોય પણ જો સમય અને સંજોગ ખોટો હોય તો તમારી ગમે તેટલી સાચી વાત સામેની વ્યક્તિના દિલમાં ક્યારે નહીં ઉતરે. સામેની વ્યક્તિને મૂડ જોવાય, પરિસ્થિતિ જોવાય અને પછી એની સાથે વાત કરવાની શરૂઆત કરાય. સામેની વ્યક્તિ ટેન્શનમાં હોય અને તમે તમારી વાત કરી રાખો, આજે આમ છું ને પછી આજે મને આમ છું ને પછી આજે ઓમ છું, હવે સામેની વ્યક્તિ હોય એ પણ ટેન્શનમાં હોય તો તમારી વાત સાંભળવા માટે માનસિક રીતે પહેલા તો સ્વસ્થ જ નથી, તો એ ખાસ જોવું. અને તમે જે વિશે વાત કરવાના છો એ વિશે સામેની વ્યક્તિને સાંભળવામાં રસ છે કે નહીં એ પણ જોવું જોઈએ. પછી જ તમારે નિર્ણય લેવાય કે એ વ્યક્તિ મને સાંભળશે, મારી સાથે વાત કરશે કે નહીં કરે. અને એવી જ રીતે બાળમિત્રો વાત વાતમાં થોડાક હળવી વાતો કરવાની, એટલે કે હળવી રમૂજવાળી વાતચીત છે ને એ વાતાવરણને હળવું બનાવે છે. પણ હા, એ ધ્યાન રાખવાનું કે આ બોલવાથી તારાથી કોઈની લાગણી દુભાઈ તો નહીં જાય ને, એનું ધ્યાન ચોક્કસથી રાખવાનું. તો હંમેશા બાળમિત્રો યાદ રાખજો કે વાતચીત છે ને એ કોઈ યુદ્ધ નથી, જે જીતવાનું છે પણ એ સેતુ છે કે જે બે હૃદયને જોડે છે. જેમ કે અત્યારે અમે બોલીએ છીએ અને તમે સાંભળો છો, એટલે આપણા બંનેના હૃદયને આપણે જોડવાનું જે માધ્યમ છે ને એ જ તો છે વાતચીતની કળા. અને જીજ્ઞાબેન આ વાતચીતની કળા દ્વારા જ તો આપણે બંને પણ બાળમિત્રોના હૃદયમાં ચોક્કસ ઉતરી ગયા છો. તો થઈ જાય એવું જ સરસ મજાનું ગીત.

0: vami to. Kačitnúk a všelijaké kevery také vyšoky. A pri ich myče sa teď zároveň načiť kartolín. Teda prezerať potalo igova tartolníke. Hu amču. A mejkariuše. Načiťnú sa tak potanič si týba tartolníke. E nič na to kartolní. Ono vedli samými vektými rastli muži. Ďarej tam ne púče, keď tamari ablába to šúho nebolče. Tož tamari e vyše vodu na to krvali. Vakej potaní gamfasa, čo maria karišu. To sami varane sambalva ma džera interesne joj.
1: Ane bejo. Tuku ane spasht. Lendi lepnat sambalvani, aje koi ne pasdi levi nati. Ane ele samajvani par pasdi levi nati. Ake ke lambi lepchap karvani badle, tamari vatne ocha shabde me ane mudda sa raju karvani. Bolta pehla manna vichar hamesha karvano. Ke tame shun karva mango cho, ke jethe tame je vat karvana cho, e vashya vastu pitke ne jai.
0: એવી જ રીતે જ્યારે સામેની વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપે ને ત્યારે ભલે તમે તેની સાથે સહમત ન હો પણ તેમની વાતને માન રાખવું જોઈએ અને કંઈક આવી રીતે કહેવું જોઈએ કે તમારી વાત સાચી છે પણ મારો વિચાર કંઈક આવો છે એમ કહીને વાત આગળ વધારવી જોઈએ એ પણ એક કૌશલ્ય છે હો બાળ મિત્રો
1: અને હંમેશા આપણે જ્યાં જઈએ ને ત્યારે આપણી આજુબાજુના વાતાવરણને એકદમ લાઈવ રાખવાનું જ્યાં જાઓ ને બાળ મિત્રો ત્યાં તમારે એકદમ લાઈવ રહેવાનું જરાય પણ મોઢું વકાસેલું નહીં રાખવાનું કદાચ તમને કોઈ ટેન્શન હોય ને તો એ ટેન્શન તમારે છતું નહીં કરવાનું કારણ કે એ ટેન્શન આપણું છે આપણે તો જ્યાં જઈએ ત્યાં વાતાવરણને આપણા મિત્રોને અને આપણા સગા સંબંધીઓને લાઈવ રાખવાના અને મોજ મજા કરાવવાની
0: અને બાળ મિત્રો એવી જ રીતે મૌન પણ રહેવાનું કે સતત બોલતા જ રહીએ એ પણ વાતચીત નથી દરેક કોઈ જગ્યાએ પોઝ લેવાનું કે જે સામેની વ્યક્તિને તમારી વાત સમજવા માટે સમય મળે તમારી વાત એ ગંભીરતાથી સમજી શકે
1: અને બાળ મિત્રો એવી જ રીતે એક સરસ મજાની વાત કરી કે સામેની વ્યક્તિની કોઈક જે સારી બાબત હોય ને એ એની સામે એક્સપ્રેસ કરવાની ઘણી વખત ઘરમાં ને ઘરમાં આપણે એકબીજાની ક્વોલિટીની ખબર હોય છે પણ આપણે એક્સપ્રેસ નથી કરતા કે મિત્ર હોય તો આપણે એની સાથે પણ વાતો તોફાન મસ્તી બધું કરીએ પણ ક્યારે એમ કહી દઈએ ને કે આજે તારામાં આ બહુ સારું છો તે આજે બહુ સરસ વાત કરી તે આજે સવારે પ્રાર્થનામાં કેવું સરસ મજાનું ગીત ગાયું જો એવી કઈ સરસ વાતોનું આપણે એક્સપ્રેશન આપીએ ને તો સામેની વ્યક્તિને ખૂબ મજા આવે અને આપણે એના દિલમાં ઉતરી જઈએ આપણે આપણા સગા સંબંધીઓ સ્નેહીઓના દિલમાં ઉતરીએ જોઈએ પણ તેમ છતાં ક્યારેક આપણી લાગણીને જો વ્યક્ત કરીએ ને તો એ સંબંધ આપણો વધુ મજબૂત બને છે
0: એકદમ સાચી વાત બરાબર તો બાળ મિત્રો આના પરથી તમને સમજમાં આવી હશે ને કે વાતચીતની કળા કેટલી અગત્યની છે આપણા જીવનમાં

એક વ્યક્તિ બોલ્યા કરે ને તો એ વાતચીત ને પણ ભાષા કહેવાય. પણ જો એક વ્યક્તિ બોલે, સામે વાળી વ્યક્તિ સાંભળે અને એનો યોગ્ય ઉત્તર આપે ત્યારે એ વાતચીત બને છે. તો આવી સરસ મજાની આજે આપણે વાતચીતના કૌશલ્યની વાત કરી. એવી જ વાતો, ગીતો અને માહિતી સાથે ફરી ઉપસ્થિત થશે આપણા માન્યતા કાર્યક્રમ કિલ્લરમાં આવતા રવિવારે આજ સમયે. તો ત્યાં સુધી આજે

શ્રેણીને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. દોસ્તો, આજનો મનોરંજન કાર્યક્રમ કેન્દ્રિત છે હિન્દી સિનેમાના સુવર્ણ યુગના એવા સર્જક કે જેમણે માત્ર ફિલ્મો જ નથી બનાવી પરંતુ ઇતિહાસ રચ્યો છે. બોલિવૂડને સદીના મહાનાયક આપ્યા છે, જેમાં કિંગ મેકર, નિર્માતા, નિર્દેશક પ્રકાશ મહેરા. આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સાંભળીએ એમની ફિલ્મોના યાદગાર ગીતો.

0: મનસુખ ભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ.
0: દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણ પત્ર કઢાવવા.
1: અરે મનસુખ ભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી.
0: ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ.
1: ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો.
0: લો, થઈ ગયું કામ.
1: અરે વાહ,
0: તો હવે કચેરી જવાનું નહીં, મેં ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: પ્રકાશ મહેરાની ખાસિયત એ હતી કે એમની ફિલ્મોમાં એક્શન હતું, ઇમોશન હતું અને ખાસ સુપરહિટ સંગીત હતું. ફિલ્મ હાથ કી સફાઈનું આ આઇકોનિક યુગલ ગીત જે આજે પણ યંગસ્ટર્સમાં હોટ ફેવરિટ છે. સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીનું યુગલ સ્વર.

0: થી બચો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
1: દોસ્તો, જો તમે અમિતાભ બચ્ચનના ફેન છો તો પ્રકાશ મહેરાને ચોક્કસપણે થેન્ક યુ કહેવું જ પડે, કારણ કે આ જોડીએ લોકોના દિલોમાં આશા જગાડી કે સોનાના માણસ પણ અન્યાય સામે ઉભો રહી શકે. અને આ જોડીએ એવી જ સુપર ડુપર બ્લોકબસ્ટર હિટ મૂવી આપી લિયા વારિસ. હવે સાંભળીએ કિશોર કુમારને.

ફિલ્મનું આ ગીત કે જેમાં મ્યુઝિક મસ્તી અને એનર્જીનું જાદુ છે. અને તેમનો અલગ અંદાજ અને કિશોર કુમારની અદભુત ગાયકી. આ ધૂન વાગે એટલે આપોઆપ ડાન્સ મોડ ઓન થઈ જ જાય.

0: દવા ન જાણે 40 થી ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે. વારો જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટલી વગેરે વધુ લો. આછા સૂત્રો કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચેડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ. જો સાથે મળીને રહેશો સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ક્યાં ચાલ્યો મમ્મી તમે રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડમાં નામ

0: ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
0: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો બિલ ભરવું પડે ને.
1: હા, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન. જયારે 40 થી ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટવેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડા પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છેડ આવેલી જગ્યા અને ભલે તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ. જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: નિર્માતા નિર્દેશક પ્રકાશ મહેરાએ હિન્દી સિનેમાને એક ગોલ્ડન એરા આપ્યો. મસાલા કોમર્શિયલ ફિલ્મોનો અલગ અંદાજ, લાગણી અને ભાવનાઓ અને જિંદગીની સચ્ચાઈને દર્શાવી. કાર્યક્રમના સમાપનમાં સામણીએ જીવનના ચઢાવ ઉતારને રજૂ કરતું શરાબી ફિલ્મનું આ ગીત અને સાથે જ પ્રકાશ મહેરાની ભાવપૂર્ણ સ્મરણાંજલિ આપીએ.

પત્ર અમલ માટે સંબંધિત જિલ્લા નિવાસી અધિક ઇલેક્ટ્રીશીયને ફરિયાદ કરી શકાશે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ ભેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490.

શું તમે જાણો છો મધ્યાહન ભોજન કેન્દ્રમાંથી પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને અને ધાત્રી માતાઓને મળતા આહાર અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને કહી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગ્રંથિ નિગમની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0707-232-5400. શું તમે જાણો છો સરકારશ્રીની વ્યાજ ભાવની દુકાનમાંથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ અંગેની કોઈ પણ ફરિયાદ સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ ભેગેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓની નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકાય છે. ફોન નંબર 0709-232-5400.

0: आप समझ रहे हैं क्या कार्यक्रम लोक संगीत प्रसारण आकाशवाणी ना भूज केंद्र पर थी करवामां आव्युं अने रहो पछीनो प्रसारण अमदावाद वडोदरा केंद्र पर थी रिले करीशुं।
1: સુધારા વટહુકમ 2026 ને મંજૂરી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા। પ્રધાનમંત્રી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે। સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે। નેધરલેન્ડની કંપની એએસએમએલ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી। સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે। પશ્ચિમ બંગાળમાં અરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ કરશે। આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે। આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે। એચપીસીએલે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયાના એક વીડિયોનું ખંડન કર્યું। પેટ્રોલમાં મશીન એન્જિનિયરિંગ થીમ આધારિત 3 દિવસીય સમર સાયન્સ કેમ્પ સંપન્ન। મેટ્રો ટ્રેન સેવાનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો। રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના। ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા। આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે। મુખ્ય સમાચાર પૂરા થયા પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમનો પ્રારંભ કરીએ છાયા ફિલ્મના ગીતથી તલક મહેમૂદના સ્વરમાં. બોલ રાજેન્દ્ર કૃષ્ણના, ધૂન સલીલ ચૌધરીની.

0: एक बादल आवारा, कैसे किसी का सहारा बनूं कि मैं खुद बेघर बेचारा।
1: સેંગલ શો બાદશાહ ફિલ્મનું ગીત હેમંત કુમારના સ્વરમાં, બોલ શૈલેન્દ્રના, ધૂન શંકર જયકિશનની।

સાંભળશો સીઆઈડી ફિલ્મનું ગીત ગીતા દત્તના સ્વરમાં, બોલ જાનિસાર અખ્તરના, ધૂન ઓપી નૈયરની.

સાંભળશો બ્લફ માસ્ટર ફિલ્મનું આ ગીત હેમંત કુમારના સ્વરમાં, બોલ રાજેન્દ્ર કૃષ્ણના, ધૂન કલ્યાણજી આણંદજીની.

સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રેશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધી નગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927 2854.

0: Sorry, phone number 0491 903 5401.
1: આકાશવાણીના નવ વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સૂર સંવાદમાં. ભાવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત સંસ્કૃતિ અને કલાને ઘરઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સૂર સંવાદ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કૈલાસ માનસરોવરના ભારતીય યાત્રાળુઓ નેપાળ પહોંચ્યા. મધ્યપ્રદેશના બેતલ જિલ્લામાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ. ઇટાલીના મોડેનામાં એક કાર અકસ્માતમાં 8 લોકો ઇજાગ્રસ્ત. આંધ્રપ્રદેશમાં ગઈકાલથી એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત યુવા સંગમનો 6ઠો તબક્કો શરૂ થયો. ભારતે હોર્મુઝ સામુદ્ર ત્રણેયના વાણિજ્યિક વહાણવટા પર હુમલાઓની ટીકા કરી છે. આજે વિશ્વ ઉચ્ચ રક્તચાપ હાઈ બ્લડ પ્રેશર દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે હાઈ બ્લડ પ્રેશર અને જાગૃતિ નિવારણ શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. એચપીસીએલના પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો સોશિયલ મીડિયાના એક વીડિયોનું ખંડન કર્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિએ રાજકીય પક્ષો, કાનૂની સમુદાય અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ વ્યાપક પરામર્શ કર્યો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી ના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણી ના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

0: છે જાણકાર બને સતર્ક રહે
1: સહયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી
2: અને હું છું અટલ શર્મા. ભાવના, આપણે જયારે બહેનોને મળીએ ને તો એક વાક્ય, એક શિકાયત બધા બહેનો ખૂબ કરતા હોય, કઈ છે કે તો?
1: જો વિચારું ને તો મને એમ લાગે કે ઘણા બહેનોને મોઢે મેં સાંભળ્યું છે કે બહુ થાકી જવાય છે.
2: એટલે હવે છે ને, થાકી જવું એ સ્ત્રીઓ માટે એક સામાન્ય વાત થઈ ગઈ છે. અને આપણે એમ માનીએ કે ભાઈ કામ કરીએ તો થાક તો લાગે જ ને. અને જ્યાં સુધી આ જે થાક છે એ કઈ ગંભીર રૂપ ન લઈ લે ને ત્યાં સુધી આપણે જાગતા નથી, કે એવું આપણને લાગતું પણ નથી કે આ થાક છે એ કોઈ એક રોગનું લક્ષણ હોઈ શકે.
1: બરાબર. અને ઘણી વખત તો અટલબેન એવું થતું હોય છે કે બહેનો સવારે ઉઠે, હજુ તો કામ શરૂ પણ ન કર્યું હોય ત્યારે પણ એમને થાક લાગતો હોય છે. બહેનોનું કેવું છે કે એના માટે પરિવાર છે ને એ પ્રથમ પ્રાયોરિટી હોય છે, એટલે બહેનો પોતાના થાકને ભૂલી જાય છે અથવા તો થાકને અવગણના કરે છે અને ફરી કામે લાગી જાય છે.
2: પણ લાંબા ગાળે જયારે આવું આપણે કરીએ છીએ ને તો એ શરીરને નુકસાન કરે છે અને આપણી ઓવરઓલ હેલ્થ બહુ બગાડતી હોય છે.
1: ખરી વાત છે. એટલે જે બહેનોને થાક લાગતો હોય ને અટલબેન, એમણે ગંભીર રીતે વિચારવાની જરૂર છે કે થાકનું કારણ શું છે અને આ થાક ન લાગે એના માટે શું કરવું જોઈએ.
2: તો બહેનો સમજી જ ગયા હશે કે આજે આવી જ કંઈક વાત આપણે સહિયરમાં
1: કરવાના છીએ. અને અટલબેન, આજે સહિયર કાર્યક્રમમાં આપણા મહેમાન છે ડોક્ટર રિદ્ધિબેન દંદાસણા. તેઓ પ્રાઇમરી હેલ્થ સેન્ટર નિકાવા ખાતે મેડિકલ ઓફિસર છે અને તેઓ આજે આપણને એનિમિયા વિશે સમજાવવાના છે, એટલે કે એનિમિયાને સમજીએ અને તેને દૂર રાખીએ આ વિષય પર આજે આપણે વાતચીત કરવાની છે. રિદ્ધિબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
3: થેન્ક યુ સો મચ.
2: તો રિદ્ધિબેન, સૌથી પહેલા તો અમને એ કહો કે એનિમિયા એટલે શું?
3: એનિમિયા એ એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર શરીરની અંદરના રક્તકણોની સંખ્યા અથવા રક્તકણની અંદર જે હિમોગ્લોબિન છે એની ટકાવારી અથવા એની અંદર જે આયરનની જરૂરિયાત માત્રામાં હોવી જોઈએ એ જે છે એની ટકાવારી ઓછી હોય ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને રક્તકણો જે મુખ્યત્વે આપણા શરીરમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ધરાવવાનું મુખ્ય કાર્ય કરે છે, એ કાર્ય કરવામાં જ્યારે વિક્ષેપ પડે છે ત્યારે જે શરીરમાં પરિસ્થિતિ ઉભી થાય છે એને આપણે જનરલી એનિમિયા કહેતા હોઈએ છીએ.
1: બરાબર. કોઈ વ્યક્તિને એનિમિયા છે તો કઈ રીતે ખ્યાલ આવે?
3: એનિમિયા

સૌથી પહેલું લક્ષણ આવે છે એક થાક લાગવો, પછી એક આવે છે કે નબળાઈ લાગવી, અશક્તિ લાગવી, પછી છે કોઈ પણ કાર્ય કરે છે, બાળકો છે, કિશોરીઓ છે, કોઈ કસરત કરે છે, કોઈ રમે છે, રમત ગમત દરમિયાન છે, તો એમાં એને જે છે અતિશય બીજા બાળકોની સરખામણીમાં જેને કોઈને એનિમિયાના લક્ષણો નથી એની સરખામણીમાં એને રમત ગમત દરમિયાન, કસરત દરમિયાન થાક વધારે લાગશે બીજાની સરખામણીમાં. વધુમાં એને લક્ષણોમાં બીજામાં કહેશું તો એના હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે. એને કોઈ પણ બાળક છે અને ભણે છે તો એને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીઓ આવશે, યાદશક્તિમાં થોડું યાદ રાખવામાં તકલીફો પડશે. આ બધા લક્ષણો જે છે એને આધારે આપણે કહી શકીએ કે એને નિદાન કરાવવું જોઈએ. બાકી એનિમિયાના આપણે જે ચિહ્નો કહીએ છીએ કે ભાઈ કોઈ માણસને જોઈએ અને ડોક્ટર તરીકે આપણને

0: થયા તો એ તમારા જીભનો કલર જે નોર્મલ માણસ હોય અને એની અંદર જેને હિમોગ્લોબિનનું પ્રમાણ નોર્મલ છે એની સરખામણીમાં જેને એનિમિયા છે અને એનું હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે અથવા રક્તકણની સંખ્યા ઓછું છે અથવા એનિમિયાનું બીજું કોઈ પણ કારણ છે તો એના જે ચિહ્નો છે એમાં આપણે એમનો જીભનો કલર જોઈએ તો ફિક્કો થઈ ગયો હોય ગુલાબી કલરની સરખામણીમાં. એમના હાથનો કલર તમે બીજા નોર્મલ માણસના હાથના કલર સાથે જુઓ તો પણ પીળો અથવા ફિક્કો થઈ ગયો હોય. પછી એના જે આપણી આંખની નીચેનો ભાગ છે લોઅર પાલ્પેબ્રલ કન્જક્ટાઇવા એનો તમે રંગ જુઓ તો એ પણ ફિક્કો થઈ ગયો હોય. એના નખનો આકાર પણ થોડો ઘણો ચેન્જ થઈ ગયો હોય ચમચી આકારના કેવા નખ થઈ ગયા હોય. એટલે આમાં બધા ઘણા બધા ચિહ્નો છે કે જેને આધારે આપણે નોર્મલી આપણે કહી શકીએ કે ભાઈ આને એનિમિયા હોઈ શકે. પણ પાકું તો આપણે એનું જે નિદાન આપણે કરાવીએ લેબોરેટરી તપાસ પછી આપણને ખબર પડે કે ભાઈ આમને ખરેખર એનિમિયા છે કે નથી.
1: બરાબર, એટલે લેબોરેટરીમાં લોહીની તપાસ કરાવી
0: પડે. લોહીની તપાસ કરાવી પડે.
1: બરાબર. અને આ એનિમિયાના પ્રકારો હોય છે?
0: હા, એનિમિયાના ઘણા બધા પ્રકારો છે. એમાંથી મુખ્યત્વે આપણે જે સૌથી વધારે કોમન એનિમિયા જોવા મળે છે એ આયરન ડેફિશિયન્સી એનિમિયા છે કે જેમાં લોહતત્વની ઉણપના લીધે જે તમારા શરીરમાં એનિમિયા જોવા મળે છે એનો એક પ્રકાર છે આયરન ડેફિશિયન્સી એનિમિયા. બીજો એક એનિમિયા જે છે એ છે વિટામિન B12 ફોલિક એસિડ આની ઉણપને કારણે જયારે એનિમિયા થાય છે એને કહેવામાં આવે છે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. પછી એક એનિમિયા જે છે એને કહેવાય છે એપ્લાસ્ટિક એનિમિયા કે જેની અંદર તમારું જે બોડીની અંદર બોન મેરો છે એમાંથી જે રક્તકણોનું જે ઉત્પાદન છે એમાં જયારે કોઈ વિક્ષેપ પડે છે અને જે એનિમિયા જોવા મળે છે એને આપણે એપ્લાસ્ટિક એનિમિયા કહીએ છીએ. પછી એક એનિમિયા જે છે એક સિકલ સેલ એનિમિયા છે કે જે અમુક જગ્યાએ બહુ કોમન જોવા મળે છે અને સિકલ સેલ એનિમિયાની અંદર જે તમારા રક્તકણનો આકાર જે છે એ દાતરડા આકારનો એટલે કે સિકલ જે આપણે કહીએ એવો થઈ જાય છે. અને હજી એક એનિમિયા છે જેમાં આપણે કહી શકાય કે હિમોગ્લોબિનોપથીસ એટલે કે થેલેસેમિયા છે જે 6PD ડેફિશિયન્સી છે કોઈ પ્રોટીન એન્ઝાઇમની એટલે આવા બધા જે છે એમાં પણ એક હિમોગ્લોબિનોપથીસ અથવા જીનેટિક જે કહી શકાય એવો પણ એક એનિમિયા હોઈ શકે છે. એટલે એનિમિયાના મુખ્યત્વે ઘણા બધા પ્રકારો હોય છે.
2: બરાબર. અને રિધિબેન, આ જે એનિમિયા રોગ છે તો એ વારસાગત છે ખરા?
0: એનિમિયાના જે પ્રકારો છે ને ભાવનાબેન એમાં બધા જ વારસાગત નથી હોતા પણ જે અમુક જીનેટિક સાથે જે ડીએનએ સાથે કે જે સંકળાયેલા છે કે જે વારસાગત આવી શકે છે એટલે એનિમિયામાંથી અમુક જે છે એ વારસાગત આવી શકે બધા જ નથી હોતા.
2: તો એના માટે કઈ આપણે ઉપાય ખરા કે વારસાગત ન આવે એના માટે આપણે કઈ કરી શકીએ?
0: એના માટે અત્યારે જો થેલેસેમિયાના લીધે તમારામાં હિમોગ્લોબિનનું કે બીજા કોઈ કારણથી એનિમિયાના લક્ષણો જોવા મળતા હોય તો થેલેસેમિયામાં છે એક ટેસ્ટિંગ કરાવવામાં આવે છે. એટલે જો થેલેસેમિયા માઇનર એટલે સ્ત્રી જનરલી થેલેસેમિયામાં મોટે ભાગે કેરિયર હોય છે પણ જો એમની જે સંતાનો આવે છે એમાં જો પુરુષ હોય અને એમાં એવી રીતે કેરિયરમાંથી આગળ વધે તો એને થેલેસેમિયા મેજર પણ આવી શકે. એટલે કેવી પરિસ્થિતિ છે બંને પતિ પત્નીનું થેલેસેમિયા માઇનર છે કે થેલેસેમિયા મેજર છે એ જોવું પડે અને એના પછી નક્કી થાય કે એમની સંતતિમાં માઇનર આવી શકે કે મેજર આવી શકે. એટલે એના માટે જે લોકોને પોતાને ખબર હોય છે કે પોતે થેલેસેમિયા માઇનર છે અથવા થેલેસેમિયા મેજર છે તો એમણે જે છે એ લગ્ન વખતે એક ટેસ્ટ કરાવી લેવો જોઈએ અથવા તો જયારે લગ્ન કરવામાં આવે છે ત્યારે આ એક વખતની પરિસ્થિતિની જાણ સામસામા પક્ષે કરવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં એમની સંતતિમાં આવો કોઈ પ્રશ્ન ના આવે અથવા આવે તો એ લોકોને એડવાન્સ એ લોકો થોડા મેન્ટલી પ્રિપેર હોય કે ભાઈ આની આગળ સારવાર શું લઈ શકાય કે કરાવી શકાય.
2: બરાબર.
1: ભાવનાબેન, ઘણી જગ્યાએ એક સૂત્ર પણ લખ્યું હોય છે કે લગ્ન પહેલા જેમ કુંડળી મેળવીએ છીએ થેલેસેમિયા ટેસ્ટ પણ કરાવવા જોઈએ.
2: અત્યારના સમયમાં ખુબ જરૂરી છે.
1: હવે બેનને પૂછીએ કે વારસાગત તો થઈ ગયું પણ જે આપણી લાઇફસ્ટાઇલ કે ખોરાકના કારણે થેલેસેમિયા આવે છે કે કઈક ઉણપ થઈ ગઈ છે તો એ કઈ કઈ ઉણપ હોય છે અને આપણે એને કેવી રીતે દૂર કરી શકીએ?
0: હા, એનિમિયામાં જે મુખ્યત્વે આપણે ઉણપમાં આપણે જે કીધું એમાં લોહતત્વ વિટામિન B12 અને ફોલિક એસિડ આપણે કીધેલું છે. અત્યારે આપણે જયારે જોશું તો એક અત્યારના કલ્ચરમાં એક તો સમયની મારામારી અને સમયની મારામારીમાં ક્યાંક ને ક્યાંક આપણે જે બેલેન્સ્ડ સમતોલ આહાર જે કહીએ છીએ એની સાથે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ અને આપણે બહારનું જંક ફૂડ છે અથવા કોઈ પેકેટ્સ ખાતા હોઈએ એવું થોડુંક ટ્રેન્ડ થઈ રહ્યો છે. એટલે એના કારણે શું થાય છે કે તમારું જે બોડીમાં મેટાબોલિઝમ મેન્ટેન થવું જોઈએ એમાં

વિક્ષેપ પડે છે. એટલે ક્યારેક શું થાય છે, આપણે મોસ્ટ કોમન એક ઉદાહરણ આપું તો આપણને લોકોને નાસ્તામાં શું આદત હોય, બટેટા પૌવા અને ચા. તો તમે એક બાજુ તમે બટેટા પૌવામાં પૌવામાં બહુ જ સારા પ્રમાણમાં આયરન હોય છે, પણ સાથે સાથે તમે એની સાથે ચા કે કોફી લ્યો છો, તો તમારા બોડીમાં શું થશે કે ચા કે કોફી જે છે એ અંદર લોહ તત્વનું શોષણ આંતરડામાં થવા નહીં દે. એટલે આવી બધી મિસ્ટેક હોય છે લેવા કરવામાં જમવામાં, એના લીધે આ વસ્તુ થઈ શકે છે. અને બીજી વસ્તુ છે વિટામિન બી 12 અને ફોલિક એસિડ. અત્યારે આપણે જોશું કે પ્રોટીન એનરિચ ડાયટ કે જેમાં પ્રોટીન વધુ પ્રમાણમાં મળે છે એવો ખોરાક પણ ઓછો લેવાય છે. એટલે આ બંને વસ્તુઓ જે છે સેમ એવી વસ્તુ છે કે આપણે સવારના પોરમાં પાલકના કે મેથીના થેપલા બનાવીએ તો ભેગી આપણને એક ટ્રેન્ડ છે કે ચા કોફી બનાવીએ. એટલે તમે મેથી કે પાલકના થેપલા લો એનો કોઈ ફાયદો પછી અસર રહેતી જ નથી, કેમ કે તમે જે માત્રામાં આયરન લીધું મેથી અથવા પાલકના ફોર્મમાં એ તો સામે તમારું ચા કોફી આંતરડામાં શોષણ થવા નથી દેવાનું. તો એના લીધે આવી બધી જે આપણે મિસ્ટેકો આહાર લેવામાં જે કરીએ છીએ

0: ડોક્ટર જોઉં છું કે લીલા પાંદડા વાળા શાકભાજી એ બહુ ઓછામાં ઓછા માં
1: લેવાય
0: છે. જંક ફૂડ છે અથવા બીજા કોઈ ફૂડ નું જે છે એ સેવન થોડુંક વધારે થાય છે, એટલે અલ્ટિમેટલી તમારું બોડીનું જે મેટાબોલિઝમ છે એના ઉપર અસર આવે છે, જેના કારણે આપણે આ જે આયરન નું શોષણ આંતરડામાં જે રીતે થવું જોઈએ ખોરાકમાંથી એ નથી થતું. બીજું એક કોમન કારણ છે કૃમિ, કે કૃમિના લીધે જયારે તમારા બોડીમાં કૃમિ હોય તો એ આંતરડામાં પોતે બધું શોષણ લઈ લેવાના છે, જે પોષણ વળવાનું છે એ કૃમિ પોતે લઈ લેવાના છે. તમે કહેશો કે મેં તો આજે આટલું બધું ખાધું આયરન વાળું તો કેમ નથી દેખાતું, અથવા તો તમે એની સારવારની કોઈ ટેબ્લેટ લીધી તો કેમ મારું લેવલ હિમોગ્લોબિન નું વધતું નથી, પણ એમાં જે છે એના શરીરમાં ક્યાંક બને કે કૃમિના લક્ષણો પણ જોવા મળતા હોય તો કૃમિ બધું શોષણ લઈ લેશે આયરન નું, તો એના લીધે પણ એક એનિમિયા જોવા મળી શકે. એટલે સૌથી પહેલા જે લોકોને એનિમિયાનું હોય તો એને સાથે સાથે કૃમિને મારવાની પણ દવા એક વખત પહેલા લેવી પડે, તો જો કોઈને એવું લાગતું હોય કે ભાઈ છે એવું તો.
1: અચ્છા, અને આ સાથે જ ભાવનાબેન મને એક પણ ડોક્ટર રિદ્ધિને પૂછવાનું મન થાય કે ફૂડ આપણે લેતા હોઈએ તો ફૂડની ક્વોલિટી હવે બેન એવી રહી નથી, ધારો કે પાલક કે મેથી આપણે ખાઈએ બજારથી લઈને, પણ એ દવા વાળી એટલી હોય છે કે ગટરના પાણીથી તો ઘણી વાર લોકો
2: ઉગાડતા
1: હોય છે, તો મને લાગે છે આનો ઉપાય તો એક જ છે કે આપણે ઘરમાં થોડું થોડું આપણું પાલક અને મેથી.
2: અને રિદ્ધિબેન આપણે જે ફૂડની વાત કરી એના સિવાયના બીજા કઈ કારણો છે ખરા કે જેના હિસાબે એનિમિયા થઈ શકે?
0: હા,

0: વારંવાર રક્તકણો તૂટે તો એના લીધે પણ થઈ શકે. મેં જેમ કીધું એમ થેલેસેમિયા બી છે, સિકલ સેલ એનિમિયા બી છે. આ આખું એનિમિયાનું જે છે ને એ એક મોટું સાયકલ ચક્ર છે. જયારે એનિમિયા થી પીડાતી સ્ત્રી જયારે ડિલિવરી સમયે બાળકને જન્મ આપે ત્યારે પૂરેપૂરી ચાન્સીસ છે કે એના બચ્ચામાં બી ઓછું પ્રમાણ આવે, એનિમિયાનું પ્રમાણ જોવા મળે. એટલે એ બચ્ચું મોટું થશે ત્યારે જયારે પુખ્તવયનો દીકરો કે દીકરી થશે તો એને એ વસ્તુ ચાલુ રહેશે. પછી જો સ્ત્રી હશે તો એના લગ્ન થશે, વળી પાછી પોતે માતા બનશે, વળી એનું બેબી આવશે. એટલે એક મોટું વિશેષ સાયકલ ચક્ર છે. એમાં વચ્ચે તમારે જો બ્રેક કરવી હોય તો એનું નિદાન કરાવી અને પ્રોપર સારવાર તમારે લેવી પડે તો આ એનિમિયાનું મોટું સાયકલ ચક્ર જે છે એ તૂટે. એના માટે આ વસ્તુ એક કરી શકીએ.
1: એક પ્રશ્ન એ પણ થાય કે મહિલાના જીવનમાં અલગ અલગ તબક્કાઓ છે, કિશોર અવસ્થા, પછી લગ્ન થાય, પ્રેગ્નન્સી રહે, પછી મેનોપોઝ આવે, તો એ જે તબક્કા છે ઉંમરના એમાં પણ એનિમિયામાં ઉતાર ચઢાવ એટલે લોહીનું જે ટકાવારી છે એમાં ઉતાર ચઢાવ આવે
0: આવી શકે. એમાં મેં જેમ કીધું એમ કે ભાઈ અત્યારે જે આપણી જીવનશૈલી છે અને બીજા બધા અસર કરતા પરિબળો છે એટલે પુખ્તવયની છોકરીમાં પણ હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પછી સગર્ભાવસ્થામાં પણ બોડીનું મેટાબોલિઝમ ચેન્જ થાય છે એટલે એમાં જે એજ સ્ત્રીનું પ્રમાણ જે 10% હિમોગ્લોબિન હોય તો સગર્ભાવસ્થામાં એના બોડીમાં જે છે એના બ્લડમાં પ્રવાહીનું પ્રમાણ હિમોડાયનેમિક્સ ચેન્જ થાય છે એટલે એના લીધે એને હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો એ તમારે એનિમિયા લાગી શકે. એટલે એના જે શરીરના જે આપણે કહીએ છીએ કે જેના જીવનના તબક્કાઓ ફરે છે બરોબર, એટલા માટે જ આપણે સરકારશ્રીના પ્રોગ્રામમાં સગર્ભા

0: શરૂઆતના 3 મહિના ફોલિક એસિડ અને પછીના જે 6 મહિના જે છે એ આયરન, ફોલિક એસિડ અને કેલ્શિયમ. અને ધાત્રી મહિલાઓ જે છે આપણી કે જેમને બચ્ચાને જન્મ થઈ ગયો છે અને એમને 6 મહિના સુધી બાળકને ફક્ત માતાનું ધાવણ આપીએ છીએ, એ 6 મહિના સુધી પણ એને બોડીની જે જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે આપણે એને ડિલિવરી પછી પણ 6 મહિના સુધી એને આયરન, ફોલિક એસિડ અને કેલ્શિયમ આપીએ છીએ. અને રહી વાત મેનોપોઝની, તો મેનોપોઝમાં જે એના અંતઃસ્ત્રાવમાં ફેરફાર થશે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન અને એના FSH LH આ જે બધા 4 હોર્મોનમાં ઉપર નીચે થશે એને આધારે ચોક્કસ એના જે હિમોગ્લોબિન બનવાનું પ્રમાણ છે, જે આપણે મેનોપોઝલ સિમ્ટમ્સ યુઝવલી જોતા હોઈએ છીએ કે ચીડચીડિયાપણું આવે છે, બોડીમાં થાક લાગે છે, હાડકા બટકણા થઈ જાય છે. નોર્મલ પહેલા ઉંમરની જે સ્ત્રી હોય અને મેનોપોઝલ સ્ત્રી હોય એ બેના કોઈ લપસીને પડે તો એના હાડકાના ફ્રેક્ચરમાં રિકવરી આવવાની અથવા તો વધારે સ્પીડે હાડકા બટકવા, આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ. એટલે એને આધારે પણ ચોક્કસ એના બોડીમાં જે છે હિમોગ્લોબિનનું પ્રમાણ અને એનિમિયાના પ્રમાણમાં ઉમર વાઇઝ અને તબક્કા વાઇઝ ચોક્કસ ફેરફાર જોવા મળે છે.
1: અને એનિમિયા તો ઘણા વ્યક્તિઓમાં આપણે જોતા જ હોઈએ છીએ, પરંતુ બહેનોમાં આનું પ્રમાણ વધારે આપણને જોવા મળે છે, તો એના કારણો આપને શું લાગે છે?
0: એના એક તો મેમ આપણે જે આપણે દર મહિને આપણે એક સ્ત્રી તરીકે માસિક ધર્મમાં આપણે ખૂન પડતું હોય છે અને દરેક સ્ત્રીમાં એ ખૂન પડવાનું પ્રમાણ અલગ અલગ હોય છે. એટલે એમાં આપણે એમ કહી શકાય કે ભાઈ કોઈ સ્ત્રી છે જેનું હિમોગ્લોબિન 10 ગ્રામ છે અને એને વધારે ખૂન પડે છે, એની સરખામણીમાં કોઈ સ્ત્રી છે જેનું હિમોગ્લોબિન ઓછું છે અને એને વધારે ખૂન પડે છે અથવા ઓછું ખૂન પડે છે. જો ઓછું ખૂન પડશે તો એનું બોડી મેન્ટેન કરી લેશે, બેલેન્સ કરી લેશે. પણ ઓછી હિમોગ્લોબિન વાળી સ્ત્રીને જયારે વધારે ખૂન પડે છે તો એનામાં સ્વાભાવિક છે કે એનિમિયાના લક્ષણો જોવા મળવાના જ છે. અને દરેકની માસિક ચક્રની સાયકલ પણ સરખી નથી હોતી. કોઈ બહેનોમાં વધારે ખૂન પડવાની સમસ્યા હોય છે, કોઈ બહેનોમાં 28 કે 32 દિવસની સાયકલમાં એવું પણ જોવા મળે છે. અલગ અલગ ઉંમરની સ્ત્રીઓમાં 15 દિવસે આવી જતા હોય છે અથવા 2 મહિના લેટ થઈ જતા હોય છે. એટલે મેન્સ્ટ્રુઅલ હાઇજીન જે છે એ પણ આપણે એક ફોકસનો વિષય છે. તો લેડીઝમાં બહેનોમાં એક વધારે એનિમિયા જોવા મળે છે, એનું કારણ એક આ છે કે ભાઈ એને દર મહિને માસિક ચક્રમાં ખૂન જાય છે. પણ એનો મતલબ એવો નથી કે પુરુષોમાં જોવા નથી મળતું. અત્યારના તમે જે બાળકો લેશો પુખ્ત વયના 10 થી 19 વર્ષના, એમાં ઘણા બધા બાળકો હોય છે કે જે પુરુષો મેલ પર્સન હોય છે એમાં પણ તમને એનિમિયાના પ્રમાણ જોવા મળે છે. એટલે ત્યારે કેવું બી બને છે કે પુરુષ કરતા સ્ત્રીનું હિમોગ્લોબિન બહુ સારી કન્ડિશનમાં હોય. એટલે તમે કઈ ઉંમરના લ્યો છો અથવા કઈ કેટેગરીમાં છે એ પુરુષ અને સ્ત્રીમાં એ બધી વસ્તુ જોવી પડે. અને એને પુરુષોમાં પણ કોઈ એને ટેવ છે કે નહીં, ટોબેકો છે નહીં, કે એ બધી વસ્તુ પણ સાથે સાથે જોવી પડે.
2: આપણે મહિલાઓની વાત કરીએ તો આપણો જે એક સામાજિક ઢાંચો છે અને એક માનસિકતા છે તો એ પણ કારણભૂત છે કે સ્ત્રીઓ પોતાના ખોરાક ઉપર કે પોષણ ઉપર આટલું ધ્યાન નથી રાખતી.
0: મારી જિંદગીમાં એક વસ્તુ બહુ જોયેલી ને સાંભળેલી છે કે એક સ્ત્રી પિયરમાં હોય ને ત્યારે પિતા અને માતાને એના માટે જીવતી હોય, ભાઈ ભાંડુ માટે, લગ્ન થઈ ગયા પછી પતિ માટે અને બચ્ચા થઈ ગયા પછી બચ્ચા માટે જીવે છે. અને મેં આ વસ્તુ બહુ એક જોયેલી છે કે સ્ત્રી ક્યારે પોતાના માટે જીવતી જ નથી, કે પોતાના માટે કોઈ એક ટાઈમ આપતી જ નથી. ચાહે હેલ્થનું પરિબળ હોય, ચાહે કરિયરનું પરિબળ હોય કે ચાહે બીજું કોઈ પણ તમે સામાજિક પરિબળ લ્યો, સ્ત્રી તરીકે એને પોતાની એક જાતને ફોકસ કરવી જોઈએ હેલ્થ માટે સ્પેશિયલી. તો આ વસ્તુ ડેફિનેટલી એને આપણે લડી અને માત આપી શકીએ એવી વસ્તુ છે એનિમિયા. અને એટલા માટે જ અત્યારે સરકારમાંથી એનિમિયા મુક્ત ભારતનો કાર્યક્રમ બહુ જ સરસ લેવલે ચાલી રહ્યો છે, જેમાં સ્કૂલમાં ભણતા બચ્ચા છે, સગર્ભા છે, ધાત્રી છે, એનું જે ટાર્ગેટ લાભાર્થી છે એ લોકોનું હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવે છે અને જેમાં એમને નિદાન થાય એમને સારવાર આપવામાં આવે છે. એના સિવાય પણ દરેક WRA એટલે વિમેન ઓફ રિપ્રોડક્ટિવ એજ, જે રિપ્રોડક્ટિવ એજની જે આપણે પ્રજનન વયની જે મહિલાઓ છે એને પણ આપણે હિમોગ્લોબિનની તપાસને સારવારને બધું આપીએ છીએ. હજી એક પ્રોગ્રામ છે આપણો સરકારશ્રીનો નીતિ, નેશનલ આયન પ્લસ ઇનિશિયેટિવ, આ બધા જે સરકારી પ્રોગ્રામો જે છે એમાં ખૂબ જ સરસ રીતે આપણે એનિમિયાનું નિદાન અને સારવાર આપણે લાભાર્થીઓને આપીએ છીએ. વધુમાં દર બુધવારે સ્કૂલમાં આયરન ફોલિક એસિડની ગોળી જે છે એ સપ્લાય કરવામાં આવે છે. સેમ એવી રીતે 5 વર્ષ સુધીના બચ્ચાને આંગણવાડી ઉપર જે છે અઠવાડિયામાં 2 દિવસ સિરપ પીવડાવવાનું હોય છે. એટલે સરકારશ્રી આ વસ્તુ ઉપર ધ્યાન રાખી અને ખરેખર આ વસ્તુ સામે લડવા માટે કટિબદ્ધ છે. પણ જરૂર છે કે ભાઈ જેમ આપણે કીધું એમ કે જે આપણું લક્ષ્ય લક્ષિત જે ટાર્ગેટ બેનિફિશિયરી છે એ પણ અમે આપણને સહકાર આપે, જેમ આપણે કીધું એમ કે ભાઈ મહિલાઓમાં કે આપણે ખુદ એની હેલ્થ ફોકસ કરતી થાય, જાગૃત થાય
1: જરૂરી છે,
0: જરૂરી છે. અને ક્યારેક એવું પણ જોયેલું છે કે આયરન ફોલિક એસિડ ટેબ્લેટમાં લોકોને થોડી થોડી ક્યારેક ક્યારેક કોક કોકને સમસ્યા હોય છે, જેમ કે ક્યારેક કોકને બને કે ગેસ્ટ્રાઇટિસ થતું હોય છે, એટલે ક્યારેક એ લોકોને એમ થાય કે પેટમાં દુખે છે, ઉલટી થાય છે, કબજિયાત થાય છે, અથવા એનું જે મળ છે એ કાળા કલરનું આવે છે. તો આ બધી વસ્તુઓથી ડરવાની કોઈ જરૂર નથી. ક્યારેક આવું થઈ શકે, એનું જે દવા લેવાની જે પદ્ધતિ છે એમાં તમે થોડો ફેરફાર કરો તો આ બધી વસ્તુથી તમે ચોક્કસ બચી શકો છો. પણ અમે જે જોયેલું છે કે ભાઈ બુધવારે અમે જયારે સ્કૂલમાં ગોળી આપીએ છીએ તો અમુક તોફાની બચ્ચા હોય, એટલે એ શું કરે, મોઢામાં રાખી મૂકે, પછી જરા તમે અડવડા થાવ એટલે એ મોઢામાંથી તરત જઈને થૂકી આવે. એટલે એના ઉપર એક બરાબર આઈધર ટીચર અથવા આઈધર આરોગ્યની ટીમ એ લોકોએ જયારે એ લોકોને ગોળી ગળાવવામાં આવે ત્યારે એને આ વસ્તુની વોચ રાખવી પડે છે. અને ક્યારેક કોઈ બચ્ચામાં એવું થાય, મેં જેમ કીધું એમ કે કોઈ બચ્ચું છે, કોઈ સગર્ભા છે, કોઈ ધાત્રી છે, અથવા તો કોઈ પ્રજનન વયની સ્ત્રી છે, એને જયારે આવું કોઈ લક્ષણ જોવા મળે તો એ ડરી જાય. તો એનાથી કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ગોળી લીધા બાદ એની બધા વસ્તુના ચોક્કસ સોલ્યુશન અને ઉપાયો છે, એટલે એ જયારે તમે કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરો તો એ ચોક્કસ તમને કહેશે કે આ બધામાંથી કેવી રીતે બચી શકાય. એક વસ્તુ એમાં એડ કરવા માંગીશ હું ભાવનાબેન, જનરલી આપણને બહુ આઈડિયા નથી હોતો કે એમાંથી એટલું આયરન વ્યવસ્થિત માત્રામાં મળતું હોય છે. તો આપણે જે વેજીટેરિયન ખોરાક હોય છે એમાં ઘણા બધા ખોરાકમાં બહુ સારી માત્રામાં આયરન આપણને મળી જાય છે ખાવામાં. ગોળ, શિંગડા, ખજૂર, પાલક, મેથી, બીટ, કોવા, બાજરો, રાગી અને હાથલા અથવા દોઢવાનો રસ આ બેસ્ટ સોલ્યુશન વેજીટેરિયનમાં છે. પણ સાથે સાથે તમારે પ્રોટીન વાળું ડાયટ પણ લેવું પડે. જો B12 કે ફોલિક એસિડની કે એની ઉણપ હોય અથવા પ્રોટીનની તો સાથે સાથે પ્રોટીન એનરિચ ડાયટ પણ લેવું પડે, જેમ કે સોયાબીન કે આ જે છે એ બધી વસ્તુ
1: બરાબર. અને રીધિબેન, આપણે જે સરકારી યોજનાની વાત કરી તો એનો લાભ કોઈએ લેવો હોય તો એ ક્યાં સંપર્ક કરી શકે?
0: એ નજીકનું કોઈ પણ નાનું પેટા કેન્દ્ર છે સરકારશ્રીનું, અથવા નજીકનું કોઈ પણ આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, અથવા આપણી સરકારની કોઈ પણ જે સંસ્થા છે ત્યાં એનો કોન્ટેક્ટ કરી શકે છે. અને જો સ્કૂલમાં ભણતા બચ્ચા હોય તો એમને તો ડાયરેક્ટ સ્કૂલમાં જ બધી વસ્તુઓ પ્રોવાઈડ થઈ જાય છે, હિમોગ્લોબિનની તપાસ છે, સારવાર છે, એ બધું તેમને ત્યાં જ મળી જાય છે. બાકી એ નજીકની હોસ્પિટલ કોઈ પણ સરકારી સંપર્ક કરી શકે.
1: બરાબર. અને અટલબેન, રીધિબેન આટલી સરસ માહિતી આપી, કોઈને કઈ જાણકારી મેળવવી હોય અથવા તો કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો શ્રોતાઓને આપણે એમના મોબાઈલ નંબર પણ આપી દઈએ. તેમના મોબાઈલ નંબર છે 75-67-87
2: 75-67-95-61 એટલે કે 7567879561.
1: ડોક્ટર રીધિબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ સરસ અને ઉપયોગી માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: નમસ્કાર.
0: થેન્ક યુ સો મચ.
1: અટલબેન, આટલી સરસ માહિતી આપણે બધાએ સાથે મળીને સાંભળી, તો હવે એક ગુજરાતી ગીત સાંભળી લઈએ.
2: ચોક્કસ.

સંગીત સાંભળવાની ખૂબ મજા આવી અને શ્રોતા મિત્રો આપને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો એ આપ અમને ઈમેલ અને પત્ર દ્વારા જરૂરથી જણાવજો. અને અગર મને હવે સહી કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ. શ્રોતા મિત્રો આપની રેડિયો સખી ભાવના દોશી અને અટલ શર્માને આપો રજા. નમસ્કાર.

स्वरमा કવિ નાનાજીની રચનાઓ આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: કાલે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. બંને પક્ષો વેપાર વધારવા, ગ્રીન ટેકનોલોજી અપનાવવા, મિકેનિકલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજીઓ, સ્ટાર્ટઅપ્સ, મજબૂત સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા પરિવર્તન અને લોકોથી લોકોના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધશે. બંને પ્રધાનમંત્રીઓ સાથે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન પણ ઉદ્યોગ માટે યુરોપિયન રાઉન્ડ ટેબલને સંબોધિત કરશે. ગઈકાલે હેગમાં પ્રધાનમંત્રી મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેન વચ્ચેની વાતચીત બાદ ભારત અને નેધરલેન્ડ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી મોદીએ નેધરલેન્ડને ભારતનો મુખ્ય યુરોપિયન ભાગીદાર ગણાવ્યો હતો.
1: भारत के सबसे महत्वपूर्ण पार्टनर में से मानते हैं. नीदरलैंड भारत के टॉप 5 इन्वेस्टर्स में से एक है. हमारे हिस्टोरिकल कल्चर और पीपल टू पीपल टाइज भी बहुत गहरे हैं. डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और रिस्पॉन्सिबल बिहेवियर ये हमारी साझी सोच का हिस्सा है. हमें नीदरलैंड की एक्सपर्टीज और भारत की स्पीड और स्केल को हर क्षेत्र में जोड़ना चाहिए.
0: નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેને જણાવ્યું હતું કે ભારત સાથેના સંબંધોનું મહત્વ સતત વધી રહ્યું છે અને બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સહયોગ જરૂરી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી શાહે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હાજરી આપી હતી. તેઓ ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુ ડેરીના દશેલા ખાતે 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતાવાળા પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે. 5 રાજ્યોમાં ઘર ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. ઘરની યાદીઓનું સંકલન કરવામાં આવશે. હાલમાં આ કાર્ય રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં શરૂ થઈ ગયું છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં પણ ઘરે ઘરે જઈને ઇન્વેન્ટરી સંગ્રહ ચાલુ થયો છે. યાદી તૈયાર કરવા માટે ઘરગથ્થુ વસ્તુઓ, સુવિધાઓ અને સંપત્તિઓની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરીમાં આજે સ્વગણતરી શરૂ કરવામાં આવી છે. આ સુવિધા 31 મે સુધી ઉપલબ્ધ રહેશે. ઉત્તરપ્રદેશમાં પણ સ્વગણતરી ચાલુ છે, જે 21 મે સુધી ઉપલબ્ધ રહેશે. અત્યાર સુધીમાં 25 રાજ્યોમાં 1.44 કરોડથી વધુ ઘરોના રહેવાસીઓએ સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ પહેલ વસ્તી ગણતરી અભિયાનના ડિજિટાઇઝેશન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતે જણાવ્યું છે કે હોર્મુઝ સમુદ્રધુનીમાં વાણિજ્યિક જહાજો પર હુમલા અસ્વીકારે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાની હરીશે જણાવ્યું કે ક્રૂ સભ્યોને નિશાન બનાવવા અને જહાજોને મુક્ત અવર જવરમાં અવરોધ ઉભો કરવો તે વાજબી ઠેરવી શકાય નહીં. શ્રી હરીશે વૈશ્વિક ઉર્જા પર સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદની ખાસ બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. થોડા દિવસો પહેલા ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. સોમાલિયાથી આવેલા જહાજના તમામ 14 ક્રૂ સભ્યોને ઓમાની અધિકારીઓએ બચાવી દીધા હતા. આ વર્ષની શરૂઆતમાં ગલ્ફ ક્ષેત્રમાં સંઘર્ષ શરૂ થયા પછી 2 અન્ય ભારતીય ધ્વજવાળા જહાજો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આજે વહેલી સવારે કેરળથી દિલ્હી આવી રહેલી તિરુવનંતપુરમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે કેટલીક ટ્રેનોની અવર જવર પર અસર પડી છે. આ ઘટના મધ્યપ્રદેશના રતલામના કોટા ડિવિઝનના લુની રીચા અને વિક્રમગઢ અલર્ટ સ્ટેશનો વચ્ચે સવારે 5:20 બની હતી. વિશ્વ આરોગ્ય સંગઠન WHO એ ડેમોક્રેટિક રિપબ્લિક

0: અને જાહેર કર્યું હતું. ડબ્લ્યુએચઓએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ વાયરસ કોવિડ-19 જેવી રોગચાળાની કટોકટી માટેના માપદંડોને પૂર્ણ કરતો નથી અને આંતરરાષ્ટ્રીય સરહદ બંધ ન કરવાની સલાહ આપી છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ઇબોલા વાયરસને દુર્લભ બુંદી બુંગો સ્ટ્રેન સાથે જોડાયેલો છે, જેના માટે હાલમાં કોઈ માન્ય રસી અથવા સારવાર નથી. ઇબોલા શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે અને ગંભીર અને ઘણીવાર જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. મોટાભાગના કેસ કોંગોમાં નોંધાયા છે, જેમાં પડોશી યુગાંડામાં 2 કેસની પુષ્ટિ થઈ છે. બલ્ગેરિયા ઓસ્ટ્રેલિયા વિયેનામાં વિનર સ્ટેડિથોલી ખાતે આયોજિત યુરોવિઝન ગીત સ્પર્ધા 2026 કરેલી છે. ટીએઆરએના ગીત બંધ અંગાની સ્પર્ધામાં સૌથી વધુ મત મળ્યા. આ બલ્ગેરિયાનો 4 વર્ષમાં પહેલો વિજય છે. બલ્ગેરિયાએ કુલ 516 પોઈન્ટ સાથે સ્પર્ધા જીતી. સ્થાનભરી એક અહેવાલ.
1: प्रतियोगिता में डीएआरए के गीत बंगरंगा को सबसे अधिक वोट मिले. बल्गारिया की 4 वर्ष में ये पहली जीत है. बल्गारिया ने कुल 516 अंक के साथ प्रतियोगिता जीती है. यूरोविजन की परंपरा का पालन करते हुए पहले निर्णायक मंडल ने अंक दिए, उसके बाद जनता के टेली वोट के परिणाम घोषित किए गए. वहीं निर्णायक मंडल ने गीत बंगरंगा को 204 अंक दिए और टेली वोट के माध्यम से उसे 312 वोट मिले. लगभग 10 वर्ष में ऐसा पहली बार हुआ है जब निर्णायक मंडल और जनता ने एक ही विजेता को चुना है. इससे पहले ये प्रतियोगिता 2017 में कीव में हुई थी.
0: આજ વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ઉચ્ચ રક્તચાપ અંગે જાગૃતિ, નિવારણ, શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષની વિષયવસ્તુ ઉચ્ચ રક્તચાપનો સામનો એક સાથે કરો, નિયમિતપણે તમારો બ્લડ પ્રેશરની તપાસ કરો અને આ રોગ નિહાળવો છે. આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ 1865માં આ દિવસે પેરિસમાં સંયુક્ત રાષ્ટ્રની ડિજિટલ ટેકનોલોજી એજન્સી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસુ અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંદામાન સમુદ્રના ઘણા વિસ્તારો, આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ મહિનાની 26મી તારીખે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પ્રવેશ કરે તેવી શક્યતા છે. આગામી 3-4 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિળનાડુ, પુડુચેરી, કરણકલ, કેરળ, માહી અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ આગામી 2 દિવસ બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઓડિશા અને રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કોંકણ, ગોવા, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે 7:30 વાગે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ટેનિસમાં યુક્રેનની એલિના સ્વિટોલિનાએ ઇટાલિયન ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 7મી ક્રમાંકિત એલિનાએ ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફને હરાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી 5 દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયમ માઇન્ડ સ્ટેટ પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાંડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાની આરોગ્ય કટોકટી જાહેર કરી અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: ये है आकाशवाणी का

कैंपस का उद्घाटन

مشہور لاکپا شیرپا نے بھی ایورسٹ پر لگاتار

0: आकाशवाणी अहमदाबाद वडोदरा प्रादेशिक समाचार सुनील परमार वांचे छे। केन्द्रीय गृह अने सहकार मंत्री अमित शाहे सेवा क्षेत्र में गुजरात टोचना त्रण राज्यों में सामिल थशे तेवो विश्वास व्यक्त कर्यो। आज अमदावाद में भागर में मिलियन माइंड स्टेक पार्क फेज वन अने ग्रामी सीटी केम्पस उद्घाटन करता जणाव्यु वायब्रंट गुजरात जी पहल ने कारण गुजरात में औद्योगिक विकास हवे नवी ऊंचाई पहुंचो है। उम्र आजादी समय थी गुजरात देश औद्योगिक विकास में खूब महत्वपूर्ण योगदान आप
1: इंडस्ट्री का इतना स्ट्रक्चर डेवलपमेंट गुजरात के अलावे कहीं नहीं देखा गया। इसका मूल कारण है कि गुजराती लोग परंपरा से उद्योग साहसिकता का अपने डीएनए में ही गुण लेकर आगे बढ़े और उसके साथ साथ समय समय पर सरकारों ने इसके अनुकूल इंफ्रास्ट्रक्चर बनाने में बड़ी मदद की है। आने वाले 25 साल में जो सेक्टर विश्व की अर्थनीति को विश्व के अर्थतंत्र को दिशा देंगे वो सभी क्षेत्र में आज भारत फाउंडर बनकर अपनी मजबूत उपस्थिति को दर्ज करा रहा है और यही बता रहा है कि भारत का भविष्य बहुत सुनहरा है। एआई
0: ઇન્ક્યુબેશન સેન્ટરનું પણ ઉદઘાટન કર્યું। તેઓ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે। ઉપરાંત ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મધુર ડેરીના નવનિર્મિત 5 લાખ લીટરની ક્ષમતાવાળા નવા પ્લાન્ટનું ઉદઘાટન કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઈન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2047ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો। શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો। આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજય મહાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમની જનગણના અંગેની પ્રવૃત્તિ વિશે માહિતી આપી। 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે। રાજ્યમંત્રી પ્રવીણ મોડીએ આજે પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી। પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે સ્વગણના પ્રક્રિયા પૂર્ણ કરી કચ્છ જિલ્લાના તમામ નાગરિકોની જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીએ જણાવ્યું છે કે આ પ્રક્રિયામાં દરેક નાગરિકોનો સક્રિય અને સચોટ સહકાર જરૂરી છે।
2: કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે વસ્તી ગણતરી એક ખૂબ અગત્યનો એક રાજ્ય સરકાર માટેનો એક કાર્ય છે। આપ જે ચોકસાઈ પૂર્વકના ડેટા આપશો એનાથી જે વિગતો મળશે એનાથી ભવિષ્યમાં સરકાર પોલિસી લેવલના લોક સુખાકારી માટેના ઘણા નિર્ણય લેશે જેનો અંતિમ ફાયદો લોકોને થશે। એટલે ફરીથી વિનંતી કરવાની કે આપ આ માટેનો સહકાર આપશો અને આપને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો 1855 આ ટોલ ફ્રી નંબર જે છે એના પર પણ સંપર્ક કરી અને જરૂરી માહિતી મેળવી શકો છો।
0: સુરત એસએમસી કમિશનર એન નાગરાજન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા। સી આર પાટીલે કહ્યું કે જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે। વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોનું યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે। કચ્છમાં ઇંધણની અછત વચ્ચે 4.86 લાખના મુદ્દામાલ સાથે 2000 લીટર ડીઝલનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કલેક્ટર અનિલ રાણાવસીની સૂચના હેઠળ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। જિલ્લા પુરવઠા વિભાગ અને તાલુકા મામલતદાર કચેરીએ ગત રાત્રે 35 પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ કરી હતી અને જથ્થો પકડી પાડ્યો હતો। ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની ચૂંટણી 23 મેના રોજ યોજાશે। જિલ્લાની ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, શિહોર, ગારિયાધાર, પાલીતાણા, વલભીપુર, ઉમરાળા, જેસર તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારીએ 23 મે સવારે 11 કલાકે તમામ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક બોલાવી છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. હવે આપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિતમાં દેશવાસીઓને કરાયેલી વિવિધ અપીલ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અરિયેચા.
3: પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે. ભારત પણ હવે તેમાંથી બાકાત નથી. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારના સુઆયોજન થકી દેશભરમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી સહિતની તમામ જરૂરિયાત વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જોકે આપણે બધાએ મળીને કોરોનાનો સામનો કર્યો હતો. હવે પછી આ સંઘર્ષને પણ અવશ્ય પાર પાડીશું. આ વિશ્વાસ અપાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. તાજેતરમાં રાજ્યના પ્રવાસ દરમિયાન વડોદરાના એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા સહિત વિવિધ અપીલ કરી હતી, જેને દેશભરમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ શું અપીલ કરી હતી સૌ પ્રથમ તે સાંભળીએ.
1: પેટ્રોલ, ડીઝલ ઉપયોગ

0: फिल्म का फायदा जल्द इस्तेमाल करें। कार फिल्म को बढ़ावा दे, ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए। जबकि स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेस की व्यवस्था पर काम करें। मैं आप सबसे आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो, हम सोने की खरीद पर टाले।
1: प्रधानमंत्रीए પોતે તેમની અપીલ બાદ ઇંધણ બચાવવા તેમના કાફલાની સંખ્યામાં ઘટાડો કર્યો. આ સાથે કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રી તથા મંત્રીઓએ પણ કાફલો તો ઘટાડ્યો, પણ તેઓ તો હવે અવર જવર માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ અને લોકોએ પણ પ્રધાનમંત્રીની અપીલને વધાવી લીધી છે. મુખ્યમંત્રીએ ઇંધણ બચાવવા પોતાના કાફલાની સંખ્યા ઘટાડી. તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ ઇંધણ બચાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અધિકારીઓ અને કર્મચારીઓને તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરવા જણાવાયું છે.

0: બિનજરૂરી સંગ્રહ ખોરો અને ગભરાટ પણ આવીને ખરીદી ટાળવા પણ સરળ ઉપાય હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું.
1: ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને ગુજરાતની કોઈ પણ ગભરાટમાં આવ્યા કરવામાં આવતી ખરીદી બિનજરૂરી સંગ્રહ પણ ના થાય, ઉત્સાહિત ના થાય માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે. રાજ્ય સરકાર ચલાવશે પણ રાજ્ય સરકાર વતી વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટ ના આવ્યા વગર સંગ્રહ પણ ના કરી અને કરતા આગળ તો એનું ધ્યાન પણ દોરીએ.
0: મંત્રીમંડળમાં લેવાયેલા અન્ય નિર્ણયોની માહિતી આપતા શ્રી વાઘાણીએ કહ્યું, અધિકારીઓ અને કર્મચારીઓને જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા તેમજ બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા જણાવાયું છે. સરકારી અધિકારીઓની બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવાય, તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરાશે.
2: મુખ્યમંત્રીજી કે માર્ગદર્શનમાં પહેલે ही दिन जब ये बैठकें बुलाई गई थी तभी ये सभी विषयों पे डिस्कशन भी हुआ और खास तौर पे राज्य के गांधीनगर अहमदाबाद के बाहर से किसी भी व्यक्ति को गांधीनगर बैठकों में भाग लाया जाए उसके लिए खास दबाव रखा गया और साथ साथ जो बैठक वर्चुअल हो पाए ऐसी सभी बैठकों को वर्चुअल करने के लिए भी निर्देश दिए गए. उसी के साथ कार्यक्रम जो है उसमें खासतौर पे जो बैठक है फिजिकल कई बैठकें ऐसी होती है कि जिसको वर्चुअल ना किया जाए लेकिन जो लोग बाहर के शहर से या दूर दराज से आते हैं उनपे टोटली रोक लगाई गई है कि उन्हें यहाँ वहां भागने की जरूरत नहीं है.
0: રાજ્યમાં જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારવા રાજ્ય સરકાર દ્વારા 300 નવી એસટી બસ દોડાવવામાં આવી રહી છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવ એમ કે દાસને સોંપવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો હતો. પ્રધાનમંત્રીએ કોરોના કાળ દરમિયાન કરેલા આહવાનને નાગરિકોએ સકારાત્મક સાથે સ્વીકારીને અભૂતપૂર્વ સહકાર આપ્યો હતો. તે જ રીતે હાલ પણ રાજ્યના નાગરિકો સંપૂર્ણ સાથ સહકાર આપશે તેવો રાજ્ય સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
3: હમણાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિતમાં દેશવાસીઓને કરાયેલી વિવિધ અપીલ અંગેની સમાચાર સમીક્ષ સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અરિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
4: શિક્ષણ આજે અસમીય ભાષાનું ગીત શીખીશું.

दूसरा हल्का। अच्छा आप शुरू से लेंगे, सारा गाना है ना।

નમસ્કાર, શુભ સંધ્યા. 354.6 મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સેવમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
2: ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં અવસર સાહેબ ફિલ્મના ગીત બદલી લહેરી અને એસ જાનકીના સ્વરમાં.

0: મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે.
1: અરે બેટા, રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભરવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: કાર્યક્રમમાં હવે સાંભળીએ કલ હો મે હો ફિલ્મનું ગીત, શંકર મહાદેવન, રવિ રાગ, ખોટાના સ્વરમાં.

0: Herzlichen Dank, Sandra, der Handy von Sangitung, Karagrama, Bulmahar. Karagrama, der Sarana, der Schwanina, und der Wald, wo du drei Kinder praktiker, Mama, Avio. Aber die Interesse, der Schwanina, und der Wald, wo du drei Kinder. Rajapurische Lok, Sangitna, Karagrama, Prachin, Pajano, Manuja, Sagatiana, Swarma. Pratham, Rajana, Dasi, Jimani, Pantu, Pahya, Asandesh.
1: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભાડાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ ભરેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે.

હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી તો ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07-9-232-5490.

0: తీసుకోవచ్చు. ఫోన్ నంబర్ 0 7 2 5 3 5 4 0.
1: લોક સંગીતના કાર્યક્રમમાં આજે સંભળાયેલ લોકવાર્તા આઈ રાજા, રજૂઆત ઘનશ્યામ ગઢવી.
2: ઘોડા ને ભાળી લીધા

0: एक आती बाहर जोया मां भले बाप भले पधारो निहरे आओ अने चाहे तो इन पछी जवाय आ तो रोकाए अने आपना घरे रोकावू पड़े अरे सर मैं सगरे आखान तृप्त थयो एक एक पचो आपो कुतरा ना घोड़ा ने हद दस्ती और घोड़ा बेबान बनी गयो अचेत बनी गयो अने मारे घोड़ा ना बीह माथे हाथ फेरियो अने घोड़ो बैठो थियो અને પૃથ્વીરાજ રાઠોડ ને નક્કી થઈ ગયું કે આ રાજભાઈ નથી જગદંબા છે અને હાથ જોયા કે માં હવે કઈ જાવું નથી એક મજાનું પુસ્તક મેં લીધું હતું અને ઋષિમણી વેલી નામનું અને દ્વારકા એ પ્રભુના ચરણે ધરવું હતું અને પછી કોઈ સહારો ન મળે તો દરિયામાં વિલીન થઈ જાઉં એવી કઈ કરીને નીકળ્યો તો પણ માં અઠે દ્વારકા તારી માથે ભરું હોય છે લાજ રાખજે માં અને આ રાજભાઈ બોલ્યા છે નાના લાજ રાખવા તો અમારા અવતાર હોય છે चला चला काम मुंडा चपला विकटा विकट भुमाला विमला सुबगा शिवा जया सही अम्मा परिया परम पार पार अम्मा पीशा करी शाकरी प्रतिम अम्मा लत नारा दीजे गौरम्मा तेरी जगत बाहू तेरी राज भाई ऐने की तू वहाँ अठे दुआई का भाव माँ पाचन नमन थाउचन क्या करा लाज रही है लो रही है कब गली कब आगरो અને માં ખતે ચરાડવો શકે રાવ સુનતા રાજભાઈ આવો વેલા ઈએ હે માં તમે આવો ને કારણ કે દિલી તો દૂર છે માં અને ત્યારે ચૌધરીની દીકરી ચારણની દીકરી રાજભાઈ બોલાતા હે પુસરા રાઠો ઓર અમે રાજનો તાળો હોય અરે કે ગરબે રમવા માટે આવવાની મારી પાસે નહીં ત્યારે અમારો એક પણ એ ખેડૂતના ગામમાં હોય બીજા હુમારના ખોવાની મારી પાસે હોય બરાબર આનંદ જીવન કા ભરોસો કે છે મારા જીવનમાં આનંદ કરી લઈ આપણું બાકી બધું થઈ રહે અને એમ કરતા દિલ્હી જવાનું ટાણું આવ્યું દિલ્હીના બધાની વાલીપા બે જણા હાલા જાય છે પછી તો બગી આવી પછી વાલીપા લેલા ને બિરાજમાન છે હાથમાં ખુલી કટા અને પૃથ્વીરાજ રાઠોડ હાલા જાય છે મારે કીધું છે કે મને હાર કરજે હું આવીશ હા હાર કરજે અને હું આવીશ અને જાય જાય મારે સાથ સાંભળ્યો છે અને મા આવી છે એના આવો માશા પુરા વરી આવો વેરાઈ મઢાઈ ભાઈની માત સોધી શેવલ ભાઈ શિકોતર સંધરાઈ વડી નિહત વડેતી એકવાર વાતાય દેવી આવ ઢુગરેતી આવલાઈ માત પીઠર નથે અર ઘર જોડી હાવલ કરા એ હાવળો વાજ નવલા ગશાક આવો દેવી ઉપરામ તર હું રાવી તૈબ ઢોળતી નાવલ યાવી જગતી માતા સરવ તરણ બુઢે ઘર ભાઈ એ જીવના સહાય કરવા સગે અને ખેતર વીર ફેરાવજો પછી વેરિયા ઘરે કરવા વિધાન અને આયુ વેલી આવજો આવજે હાજર ઉદાદી આવજે હાજર ઉદાદી એ હવે આવજે હાજર ઉદાદી કે હાથ દિયો ભાઈ કે તો રમ્યો હાજર ભાઈ આપની વાલી બાપ અર્ગમ ગમન તકુકારી પાજ દે બોલે જળા જળ ધમ ધમ તડા કલી તાલ તાલ પદે તર પાય સિંહ ગલગળે ચક ગલગળે કમ જમાય કરોડ તે તી સુત સુરજંત ગળન માલ ગત ભોગ રૂપ શક્તિ ગત બ્રેત તો તપાલ દિયમ ગાગા હે બાર ડબરો
1: સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીને અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:15 સિંધીમાં સમાચાર પ્રસારિત કરાશે.

0: आकाशवाणी भुज स्थानिक समाचार कौशिक समय वाँचे छे। नमस्कार। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઈન માધ્યમથી પોતાની સ્વ ગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વ ગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો। શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વ ગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો હતો। વસ્તી ગણતરી 2027ની પ્રથમ તબક્કાને ભાગરૂપે જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસીએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં દરેક નાગરિકોને સક્રિય અને સચોટ સહકાર જરૂરી છે। વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મુખ્યત્વે ઘરોની ગણતરી કરવામાં આવશે, જેના ભાગરૂપે આજથી એટલે કે તારીખ 17 મે થી લઈને 31 મે સુધી તમામ નાગરિકો માટે સેલ્ફ એન્યુરેશન એટલે કે સ્વ ગણતરી એક વિશેષ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે। આ અંગે વધુ વિગત આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે
1: આપ સૌ જાણો છો કે વસ્તી ગણતરી 2027 પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આ પ્રક્રિયાના ભાગરૂપે પ્રથમ તબક્કામાં ઘરોની ગણતરી કરવામાં આવશે, એના ભાગરૂપે આજથી એટલે કે 17 મે થી લઈને 31 મે સુધી સેલ્ફ એન્યુમરેશન સ્વ ગણતરી સ્વગણના આ પ્રકારની એક સુવિધા છે એ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આના માટે આપ SE.census.gov.in આ પોર્ટલ પર જઈ અને પોતાના ઘર વિશેની જે માહિતી છે એ આપ આપી શકશો। 1 જૂન થી લઈ અને 23 જૂન સુધી વસ્તી ગણતરી માટેના જે અમારા ગણતરીદારો છે એ આપના ઘરે આવશે અને આપના વિશેની જરૂરી માહિતી મેળવશે। એ સમયે આપ આ જે SE ID છે એ જયારે અમે આપશો ત્યારે ગણતરીદાર પોતાના પોર્ટલમાં પોતાની એપમાં એ આઈડી નાખશે એટલે આપે જે પણ માહિતી ભરી હશે એ તમામ એમાં રિફ્લેક્ટ થઈ શકશે। આનો ફાયદો ખાસ એ રહેશે કે આપનો સમય શક્તિ એમાં વધશે અને ઝડપથી આ ગણતરી છે એ આપણે પૂરી કરી શકીશું। તો મારે કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ એ વિનંતી છે કે વસ્તી ગણતરી એક ખૂબ અગત્યનો એક રાજ્ય સરકાર માટેનો એક કાર્ય છે। આપ જે ચોકસાઈ પૂર્વકના ડેટા આપશો એનાથી જે વિગતો મળશે એનાથી ભવિષ્યમાં સરકાર પોલિસી લેવલના લોક સુખાકારી માટેના ઘણા નિર્ણય લેશે, એનો અંતિમ ફાયદો લોકોને થશે। હું ફરીથી વિનંતી કરવાની કે આપ આ માટેનો સહકાર આપશો અને આપને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો 1855 આ ટોલ ફ્રી નંબર જે છે એના પર પણ આપ સંપર્ક કરી અને જરૂરી માહિતી મેળવી શકો છો।
0: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ખેડૂત મિત્રોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓથી માર્ગદર્શન કરવા અને ખેતીમાં રાસાયણિક ખાતરના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી જિલ્લામાં ખેડૂત જાગૃત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં રાસાયણિક ખાતરના વૈકલ્પિક રૂપે જૈવિક ખાતર, સેન્દ્રીય ખાતર અને ગાય આધારિત ખેતી પદ્ધતિઓ અપનાવવા અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ખેતીમાં નવી ટેકનોલોજી, પાક સંરક્ષણ અને ફાયદાકારક ખેતી પદ્ધતિઓ અંગે પણ ખેડૂતોને માર્ગદર્શન કરવામાં આવ્યું છે। સરકારી યોજનાઓ અને ખેતીલક્ષી વધુ માહિતી માટે ખેડૂત મિત્રોએ પોતાના સંબંધિત ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતી વડા અધિકારીની કચેરી ભુજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। જિલ્લામાં ઇંધણની અછત વચ્ચે 4,86,000 મુદ્દામાલ સાથે 2,000 લીટર ડીઝલનો મુદ્દામાલ ઝડપી કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કલેક્ટર અનિલ રાણાવસીની સૂચના હેઠળ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। જિલ્લા પુરવઠા વિભાગ અને તાલુકા નિયંત્રણ કચેરીએ ગત રાત્રે 35 પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ કરી હતી। તપાસ દરમિયાન માધાપર હાઈવે પાસે ડીઝલનો જથ્થો અને વાહન જપ્ત કરાયા હતા। ઇંધણની અછત વચ્ચે ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ રોકવા માટે ચેકિંગ તેજ બનાવાયું છે। ઇંધણ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાય તે માટે વધુ તપાસ ચાલુ છે। નેત્રા ખાતે આગામી સત્રથી કચ્છ યુનિવર્સિટી કોલેજ એક્સટેન્શન સેન્ટર શરૂ થશે, જેનાથી આસપાસના વિશેષ ગામોની યુવાઓ માટે ઉચ્ચ શિક્ષણનો નવો આધાર ખોલશે તથા ગામડાથી ઉચ્ચ અભ્યાસ માટે દૂર શહેરમાં જવું નહીં પડે અને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણનો લાભ મળતા આ પ્રયાસ માત્ર સેન્ટરની પરંતુ સમગ્ર વિસ્તારના ભવિષ્યની નવી દિશા આપશે। અને આ સાથે સ્થાનિક સમાચાર બદલે ટીમ પૂરું થયું। નમસ્કાર।

0: પરંતુ ધ્યાનની ગેરહાજરી સામે તેને ખબર પડે છે કે એનું મૂલ્ય શું છે.
1: હા મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ ગુજરાત બોર્ડના યુવા પર્યાવરણીય અભ્યાસીઓને અહીં બોલાવીને આ વાત બહુ સારી રીતે સમજાવે છે.
0: અને ત્યારે પ્રકૃતિથી સમૃદ્ધ વિસ્તારના યુવાનોને પણ ગુજરાતની જૈવ વિવિધતા નિહાળવા મળે છે. જેમ કે ગુજરાતના ડુંગરની ગાયોમાં થતા કેસોના ખાખરાની આપણે બહુ તો હોય ધોરણ કે જે દેવાળામાં યાદ કરીએ છીએ, પણ જયારે બહારના પ્રકૃતિ વિધો એને જોઈને દિવાળી પડી જાય છે.
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડમાં અભ્યાસ માટે ઇન્ટર્નશીપ માટે આવેલા કનિકા કાંતપાલ છેક ઉત્તરાખંડના પર્યાવરણ વિજ્ઞાનમાં એમએસસી કર્યા પછી જૈવ વિવિધતાનો અભ્યાસ કરવા ગુજરાત આવ્યા છે.
0: તો ચાલો આજે તમને પરિચય કરાવીએ ગુજરાતની જૈવ વિવિધતાથી તદ્દન અજાણ એવા હિન્દી ભાષી મહેમાનો. એમની ભાષા ભલે હિન્દી છે, પણ ગુજરાતની જૈવ વિવિધતા પ્રત્યેનો એમનો પ્રેમ આપણા કરતા વિશેષ છે.
1: હા મિત્રો, આજે બીએમસીમાં ગુજરાત ઉપરાંત બીજા એક પ્રદેશની વાત
0: શું વાત છે.
1: હા, આજે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આપણે ગુજરાતની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ કેવી જૈવિક વિવિધતા છે ને તેની વાત કરીશું. કારણ કે આપણી સાથે એક નિષ્ણાત છે કનિકા કાંતપાલ, કે જેઓ ઉત્તરાખંડથી આવ્યા છે અને એમએસસી ઇન એન્વાયરમેન્ટ સાયન્સ પર્યાવરણ વિજ્ઞાન સાથે ઉત્તરાખંડની તો નાનપણથી જોતી આવી છું, સમજતી આવી છું, પણ અભ્યાસ આજે ગુજરાતનો. નમસ્કાર કનિકાજી.
2: નમસ્કાર મેમ. નમસ્કાર સર.
0: નમસ્કાર કનિકાજી, આપનું સ્વાગત છે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં.
1: અભ્યાસ કરે છે, આગળ ઘણું બધું શીખવાના છે, પણ એમની પાસેથી પણ આપણને ઘણું બધું શીખવા મળશે. કારણ કે એમણે કહ્યું હતું કે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ અંતર્ગત આપણે કેવી રીતે બાયોડાયવર્સિટીને બચાવી શકીએ એની ઉપરનો અભ્યાસ છે.
2: જૈવ વિવિધતા અગર સિમ્પલી હમ દેખતે હૈ નોર્મલી, અગર આપ વિચાર કીજીએ કે આપ એક સુબહ ઉઠ રહે હૈ ઔર આપકો સબ ચીજ અપને આસપાસ બિલકુલ એક સા દિખાઈ દે રહા હૈ, એક સે હી પેડ, એક સે હી જાનવર, એક સે હી આપ જૈસે દિખને વાલે લોગ, તો ક્યા બોર નહીં હોંગે, આપ બોર હો જાયેંગે. તો સિમિલરલી હમારે પર્યાવરણ મેં ભી ઇતની સારી વિવિધતા હૈ જિસકો હમ બોલતે હૈ જૈવ વિવિધતા, और उसी की वजह से ये धरती इतनी सुंदर है जो आपको लगती है. एक अथर्ववेद का एक श्लोक है, माता भूमि पुत्र अहम पृथ्वी, अर्थात कि ये धरती हमारी माता है और मैं इसका पुत्र हूँ. और इसी श्लोक को ध्यान रखते हम कह सकते हैं कि हमारी ये जैव विविधता की रक्षा करना, पृथ्वी की रक्षा करना हमारा एक धर्म है. तो आज मैं इसी रिगार्डिंग बात कर रही हूँ कि हम किस तरीके से सेव कर सकते हैं, बचा सकते हैं जैव विविधता को. और सिर्फ वैज्ञानिकों का काम यही है, हम सबका है, हम सभी को संवेदनशील होना पड़ेगा इस चीज के लिए कि इसको कैसे बचाया जा सकता है.
0: उत्तराखंड तो

0: ગણી વચ્ચે પહાડી વિસ્તાર છે, હિમાલયની ગિરિમાળાઓમાં આવેલો વિસ્તાર છે, એટલે એના ત્યાં અહીંયા શું ફરક છે એના વિશે આપણે કનિકાજી પાસે થોડુંક જાણીએ. બતાવીએ કે ઉત્તરાખંડ અને ગુજરાત કે જૈવ વિવિધતામાં ફરક આપકો ક્યાં દિખ રહા હૈ?
1: જી સર, આપને બિલકુલ સહી કહા, ઉત્તરાખંડ પ્રકૃતિ સે કાફી નજદીક હમ કહ સકતે હૈ. અસલ મેં તો પ્રકૃતિ સે નજદીક હી હૈ, વો પહાડી એરિયા હૈ, વહાં કા વેધર બિલકુલ અલગ હૈ.

ત્યાં 24 કિલો 500 ગ્રામ પોસ્ટલ લોન્ચર પીપાળીને 2 રૂપિયાની ધરપકડ કરવામાં આવી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ તંત્ર દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામત માર્ગ વ્યવસ્થાને પ્રાથમિકતા અપાશે. જિલ્લામાં ઇંધણની અછત વચ્ચે 4,86,000નો મુદ્દામાલ સાથે 2,000 લીટર ડીઝલનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો. ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ખેડૂત મિત્રોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓથી માહિતગાર કરવા અને ખેતીમાં રાસાયણિક ખાતરના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી જિલ્લામાં ખેડૂત જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આજે કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ્સ વિભાગ અને કચ્છ મ્યુઝિયમના સહિયારા ઉપક્રમે વિઝ્યુઅલ આર્ટ્સ વારસો અને સાંસ્કૃતિક સમર્પિત પ્રજાવિત કાર્યક્રમનો આરંભ થયો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળશે. આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. જિલ્લામાં 25 જૂનથી 30 જૂન વચ્ચે ચોમાસું પહોંચે તેવી શક્યતા. નેત્રામાં કચ્છ યુનિવર્સિટી કોલેજ એક્સટેન્શન શરૂ થશે. અને આ સાથે મુખ્ય સમાચાર પૂરા થયા. નમસ્કાર.

0: સ્લીમર જગત કેમ આવે છે? ભાઈ આ ફાટેલી છે, સાંભળ. ફાટેલી તૂટેલી અથવા જૂની નોટ ને બેંક બ્રાન્ચ માં એક્સચેન્જ કરી શકાય છે. નવી નોટ મળશે? હા, જેનાથી તો અમને બીજા પાટી આપશે. આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો.
1: શું હાલ છે? શું થયું?
2: ફીઝનું ટેન્શન.
1: જાણો ને

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક

0: આગામી બે દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજ વાદળ વાતાવરણ રહેવાની શક્યતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ વિવિધ કાર્યોની ભેટ આપી. રાજ્યના બે દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની મેં વ્યક્ત કરી.
1: શ્વેત ક્રાંતિ બેના આધારે આપણું દૂધ ઉત્પાદન 3 ગણું વધે, 10 વર્ષમાં 3 ગણું વધે એ રીતનું પ્લાનિંગ કર્યું છે. અને હું એટલું ચોક્કસ કહીશ કે અમૂલ ગુજરાતની બધી ડેરીઓ, બનાસ ડેરી, મહેસાણા ડેરી, એ સૌએ દુનિયાભરમાં જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીને ભારતમાં લાવવાનું કામ કરી આપણા પશુપાલકોનો નફો વધારવાનું પરાક્રમ કર્યું છે.
0: તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેમણે એનઆઈડીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, એનઆઈડી જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યાવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે.
1: એ વિધા અમારે યહાં પડી, ઇસકો એક્સપ્લોર કરના પડેગા. ઓર એક્સપ્લોર કરના હૈ તો કાફી લોગ ઇસકો કેરિયર કે રૂપ મેં સ્વીકાર કરે એસા વાતાવરણ બનાવના પડેગા. ઓર ડિઝાઇન કી ઉપયોગિતા કે બારે મેં ભી જાગૃતતા ઓર એક્સપાન્શન કે લિયે પ્રયાસ ભી હમને કરને પડેંગે.
0: આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, હવે ડિઝાઇન માત્ર એક વિષય જ નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત જેવા અભિયાનનું અમૂલ્ય અંગ છે.
1: 21મી સદીમાં ક્રિએટિવિટી, ઇનોવેશન ઓર ડિઝાઇન કે બિના કોઈ ભી રાષ્ટ્ર વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં આગે નહીં બઢ સકતા. શ્રી મોદી સાહેબ કે માર્ગદર્શનમાં એનઆઈડી કો ન કેવળ સંસદન બલ્કિ એક મજબૂત સંસ્થાગત ઢાંચા મિલા હૈ.
0: શ્રી શાહે આજે સેક્ટર 25 અને સરદારસરમાં આધુનિક યોગ સ્ટુડિયો અને સેક્ટર 22ના શહેરી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. અગાઉ તેમણે અમદાવાદના ત્રાગરના મિલિયન માઇન્ડ સ્ટેટ પાર્ટ ફેઝ 1 અને જર્મી સિટી કેમ્પસનું પણ ઉદઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઇન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને જનગણના અંગેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ આજે સ્વગણતરીમાં સહભાગી બની લોકોને સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેવા અપીલ કરી છે.
2: જનગણના સે પ્રાપ્ત આંકડો કા ઉપયોગ સરકાર દ્વારા નીતિઓ બનાને, વિકાસ યોજના તૈયાર કરને, સંસાધનો કે ઉચિત વિતરણ, સ્વાસ્થ્ય, શિક્ષા, આવાસ, રોજગાર, પરિવહન તથા વિભિન્ન જન કલ્યાણકારી યોજનાઓ કે પ્રભાવી ક્રિયાન્વયન મેં કિયા જાતા હૈ. સહી જનગણના આંકડે સુનિશ્ચિત કરતા હૈ કે વિકાસ કા લાભ સહી લોગો એવં ક્ષેત્રો તક પહોંચે.
0: રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પણ પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઇન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા જિંગા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટિંગ ડાયગ્નોસ્ટિકના ખાતમુહૂર્ત તથા દરિયાકાંઠે સુપર ઇન્ટેન્સિવ પ્રિસિશન એન્ડ નેચરલ શ્રિમ્પ ફાર્મિંગ પ્રદર્શન પ્રકલ્પનો પ્રારંભ કરાયો. મંત્રી શ્રી પાટીલે જણાવ્યું, ગુજરાતનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એક્વાકલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ICAR, સીબા, ચેન્નાઈ નવસારી કૃષિ યુનિવર્સિટી તથા કાંધીનુ યુનિવર્સિટી ગાંધીનગર વચ્ચે મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે MOU કરવામાં આવ્યા હતા. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું છે. આજે વહેલી સવારે કેન્દ્રીય આરબીની બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ગળી કરોડોની કિંમતની મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 150 કિલોથી વધુ ચાંદીનો આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગળવારે 3 જેટલા વેપારીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં પકડાયેલા ચાંદીના જથ્થાની તપાસમાં DRI અને CGST પણ જોડાઈ છે. પ્રાથમિક પૂછપરછમાં આ સમગ્ર મામલો કર ચોરીનો હોવાનું સામે આવ્યું છે. વારાણસીથી ચાંદીનો જથ્થો મોકલનાર વેપારીએ ટેક્સ ભરપાઈ કર્યો ન હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા XML AIR News_ABRE ને ફોલો કરશો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને દેશનું વધુ એક જહાજ કચ્છના કંડલા બંદરે પહોંચ્યું છે. આ જહાજ 20,000 ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ લઈને આવ્યું છે. સીવી નામનું આ જહાજ 13 મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું હતું. આજે તે કંડલા બંદરે પહોંચ્યા બાદ તેને JT નંબર 1 પર લાંગરવામાં આવ્યું છે. કંડલા બંદરે પહોંચ્યા બાદ જહાજમાંથી LPG અનલોડ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ગરમીમાં આંશિક વધારો થઈ શકે છે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું

મેને રોજ આકાશવાણી પ્રાઈમ મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1811 7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના મંતવ્યો મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે. રાજસ્થાનના બલોત્રા નજીક ગાડી પલટી મારતા બનાસકાંઠાના 3 યુવકના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે. આ મૃતક યુવાનો ધાનેરાના થાવર ગામના હોવાનું સામે આવ્યું છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ધાનેરાથી રામદેવરા દેશાને જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે બલોત્રા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક કાર્યવાહી કરી છે. વિસનગરમાં એક દવાની દુકાનમાં દવાનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા આપવાની નહોતી આવતી. આરોગ્યમંત્રીએ તપાસની સૂચના આપતા જાણવા મળ્યું કે ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હતો. આ મુદ્દે વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શિમાણીની કચ્છમાં બદલી કરાઈ છે. સોમનાથ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યવસાયિક અવસરો અંગે બેઠક યોજાઈ. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનઃવિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા વ્યવસાયિક ક્ષેત્રના ઉપયોગ અને આવક સર્જનની સંભાવનાઓ અંગે ચર્ચા કરવા માટે અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા ભાવનગરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં હોટેલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ અને મેનેજરોએ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકાના સલાર ગામ ખાતે નિર્મિત ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા 2 મહિનામાં 3500થી વધુ લોકોએ આ પાર્કની મુલાકાત લીધી છે. મહેસાણા જિલ્લામાં રાસાયણિક ખાતરોના અસંતુલિત વપરાશને ઘટાડવા અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા 1 માસ સુધી ખેડૂત જાગૃત અભિયાન ચાલશે. અને પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના સંતુલ અને સંકલિત ઉપયોગ અંગે ખાસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત દરેક તાલુકામાં તાલીમ શિબિરો શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું. 20,000 ટન એલપીજીના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું. અને આગામી 2 દિવસ દરમિયાન દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપણે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: કામ છે પરેશભાઈ, તમને બાપભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હૌ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હૌ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ. રામ રામ વિરલભાઈ.
2: રામ રામ કાનનબેન. રામ રામ.
1: આજે એક પ્રશ્ન થી શરૂઆત કરી.
2: તમારો પ્રશ્ન એટલે અમારે એલર્ટ થઈ જવું પડે. બોલો બોલો.
1: દરેક વખતે જેમ હું કહું છું કે મારા પ્રશ્નો એવા કોઈ અઘરા હોતા નથી. હવે તમે મને છે ને ઘઉં, ચોખા અને બાજરો એ સિવાય કેટલા ધાન્યના નામ આપી શકું?
2: ચાલો થોડાક તો આપી શકીશ. આપણે લઈએ તો રાજગરો છે, પછી આપણે રાગી કહીએ, નાગલી કહીએ, પછી સામો આપણે કહીએ.
1: ઘણા વખત શું છે કે આપણી આસપાસ છે ને ઘઉં અને ચોખા આ બે નો ખુબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે એ બે સિવાયના ધાન્યમાં છે ને બાજરો અને જુવાર એવા એક બે નામ આવડે, પછી બહુ બધા નામ છે એ આપણને આવડતા નથી. અને ઘણી વખત તો એવું થાય કે આપણે એ નામો ખાલી સાંભળ્યા હોય કે વાંચ્યા હોય, પણ જોવામાં તો કોઈ દિવસ એ ધાન્ય આવ્યા જ ન હોય. જેમ કે આપણે હેમુભાઈ ગાયું ને કે કાંગને ખેતર ગયા હતા, કાંગ લ્યો, આ કાંગ કેવું હોય એ તો કોઈ દિવસ જોયું જ ન હોય, એના જેવું છે.
2: એકદમ સાચી વાત. એટલે આ જે ધાન્યો છે ને કાનનબેન, એને આપણે પારંપરિક ધાન્ય કહી શકીએ, હલકા ધાન્ય કહી શકીએ, વરસાદ ધાન્ય કહી શકીએ, અને અત્યારે તો એને શ્રી ધાન્ય પણ કહેવામાં આવે છે.
1: એટલે આમ જોઈએ ને તો આ પરંપરાગત ધાન્ય શબ્દ બહુ સરસ.
2: બરોબર.
1: એટલા માટે કેમ કે આપણી પરંપરામાં ક્યાંક ને ક્યાંક આ ધાન્યનો ઉલ્લેખ છે ને એ વળાયેલો છે, પણ આપણી એ બદનસીબી કે આપણા સમયાંતરે ઘઉંના ચોખા સિવાય બધા ધાન્યોને ભૂલી બેઠા છીએ. અને પછી આપણે ન બહુ પાકનું ઉત્પાદન કર્યું કે ન સમાજમાં એ બહુ લોકપ્રિય થયા. બાકી જો જેમ હમણાં કીધું કે લોકગીત હતું કાંગને ખેતર ગયા હતા, કાંગનો ઉલ્લેખ આવે છે એનો અર્થ એમ કે કાંગ ત્યારે લોકપ્રિય હશે. પછી એવી રીતે બાળકોનું એક ઝોળકડું છે જે તમે સાંભળ્યું હોય તો ઘર ઘર ઘર ઘર ઘંટી બાજરો ને બંટી, એમાં બાજરો બંટી લઈને ઉલ્લેખ આવે છે. તો હવે બંટી નામનું ધાન્ય કોઈક સમયે તો હતું જ સમાજમાં પ્રચલિત, માટે આ ઝોળકડામાં એનો ઉલ્લેખ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આવા ઘણા બધા ધાન્યો જે છે કે જે પ્રચલિત હતા એક સમયે અને હવે ધીમે ધીમે લુપ્ત થતા ગયા અથવા તો આપણે ભૂલતા ગયા એવું છે, પણ ફરી પાછો એમનો જમાનો આવ્યો છે એવું આપણે
2: કહી શકે. તમે આટલી સરસ સરસ વાતો કરો છો તો આ બધા કેટલા ધાન્યો છે એ બધા વિશે થોડી વિગતવાર વાત કરો.
1: એટલે આ છે ને શબ્દ હલકા ધાન્ય વાપરીએ છીએ ને એટલા માટે આપણા મગજને એમ કે હલકા, અને એમ હલકા નહીં પચવામાં હલકા, એટલા માટે એને આપણે હલકા ધાન્ય કહીએ છીએ. પણ એની શ્રી એટલે એની સમૃદ્ધિ તો બહુ જોરદાર છે, એટલે એમાં પોષક તત્વો છે ને એ ભરપૂર પ્રમાણમાં મળે છે. તો આના વિશે એટલે આ શ્રી અન્ન વિશે અથવા હલકા ધાન્ય કે પરંપરાગત ધાન્ય વિશે વાત કરીએ ને તો અંગ્રેજીમાં એ બધા માટે મિલેટ શબ્દ વાપરવામાં આવે છે.
2: બરોબર.
1: હા, ખુબ પ્રચલિત છે. સામાન્ય રીતે છે ને આ કેવા પ્રકારના ધાન્ય હોય કે એનો દાણો ગોળ હોય અને નાનો હોય. બરોબર. જો ઘઉં મોટો, ચોખાનો દાણો મોટો, પણ બાજરો, જુવાર, રાગી કે એ બધાને તમે જો હથેળી માર્યા ને કેટલા બધા દાણા એક સાથે તમે જીવા જીવા જોઈ શકો. એટલે ધાન્ય પાકોનો સમૂહ જે હોય એને મિલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. મેં કીધું એ રીતે કે ભાઈ એ પચવામાં હલકા છે એટલે હલકા ધાન્ય પણ કહેવાય છે. એટલે હલકા એટલે નીચલી કક્ષા નથી, પણ પચવામાં હલકા માટે. બરાબર ને? અને આ ઘાસ વર્ગના પાકો કહેવાય.
2: અચ્છા.
1: એટલે એને તૃણધાન્ય પણ કહેવામાં આવે. અને એમાં છે ને પાછા એને બે ભાગમાં આપણે વહેંચી શકીએ, એટલે બાજરો, જુવાર, રાગી અથવા જેને નાગલી પણ કહીએ. તો એ જે છે ને એમાં મુખ્ય હલકા ધાન્ય પાકો કહેવાય, એટલે એ મોટા પાયે વપરાય છે. પણ એની સામે ચીરો, કોદરા, કાગ, બંટી, સામો, મરૈયો, લીલી કંગડી આ બધાને ગૌણ હલકા ધાન્ય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને હવે જે એક બહુ મહત્વની વાત છે કે નાનો અને ગોળ દાણો હોય તો રાજગીરાને સમાવેશ હલકા ધાન્ય નથી થતો. બોલો. કારણ કે એ ઘાસ વર્ગમાં નથી આવતો, એટલે એને સીધો હલકું ધાન્ય કહેવાય. એટલે છે પણ નથી પણ એમાં આમ તો છે ને હલકા ધાન્ય નું જે મૂળ કહેવાય ને, પિયર જેને આપણે કહીએ, એ ભારત છે, વતન જ છે ભારત તો. અને બહુ વર્ષો જૂના આ પાકો છે, આપણા પ્રાચીન પાકો છે. અને ઘણી વખત એને બરછટ અનાજ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. હવે આ પાકોની આટલી બધી લાક્ષણિકતા અને વિશેષતાની જ્યારે જગતને જાણ થઈ ત્યારે લોકો પણ એના તરફ આકર્ષાયા. અને એને કારણે આપણા ઇતિહાસમાં એક બે ત્રણ મહત્વના ફેરફારો જોવા મળ્યા. એ શું એ તમે કઈક જણાવો.
2: આના સૌથી પહેલું તો 2023 નું વર્ષ ગયું અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું. પછી 2018 નું જે વર્ષ ગયું એને રાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત થયું. એટલે આવું એનું સરસ મજાનું મહત્વ આખા વિશ્વ સમક્ષ જાય એવા પ્રયત્નો પણ થયા. હવે મેં કાનનબેન, આ જે પાકો છે તમે કીધું ઉત્તરોણ ધાન્યો, હલકા ધાન્યો, તો આ પાકોનો ખરેખર ઇતિહાસ જો જોવા જઈએ તો આશરે 10,000 કરતા વધુ વર્ષથી આ પાકનું વાવેતર કરવામાં આવે છે. પછી હરિયાળી ક્રાંતિ બાદ ડાંગર, ઘઉં અને મકાઈ જેવા ધાન્ય પાકોની ખેતીમાં દિન પ્રતિદિન વધારો થતો ગયો અને સાથે સાથે મિલેટ પાકોની ખેતીમાં ઘટાડો થવાને કારણે હાલની જે નવી પેઢી છે એના માટે આ પાકો કદાચ નવા હોઈ શકે.
1: હા, સાચી વાત છે. અને અમુક પાકો છે ને એની મર્યાદામાં બંધાઈ ગયા, જેમ કે સામો છે કે રાજગરો છે, તો એની સાથે ફરાળી એવું લેબલ લાગી ગયું. એટલે 11 હોય કે પછી શ્રાવણ મહિનાનો સોમવાર હોય કે ચાતુર માસ હોય ત્યારે જ ખવાય, બાકી ન ખવાય એવું આપણા મગજમાં ઘૂસી ગયું.
2: અને તાજેતરના વર્ષોમાં આ પાકોના ઉચ્ચ પોષણ મૂલ્યને કારણે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આ પાકોનું રોજિંદા આહારમાં ચલણ છે એ વધ્યું છે. અને આ પાકોનું પોષણ સુરક્ષામાં મહત્વને ધ્યાને લેતા આપણે વાત કરીએ એમ ભારતમાં વર્ષ 2018 ને રાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું અને ભારત સરકાર દ્વારા મિલેટને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવા માટે આપણા દેશ વતી પ્રસ્તાવ પણ મૂકવામાં આવેલો, જે સ્વીકારાયો, જેને સંયુક્ત રાષ્ટ્રમાં 72 વધુ દેશોનું સમર્થન મળતા વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવામાં આવ્યું.
1: હા, તો બહુ સારી વાત છે. અને એટલે જ મેં જેમ કીધું હતું ને એમ કે હવે પછી જે બાળકો ભણતા હશે એને આ 2 વર્ષ યાદ રાખવાના રહેશે. અને એ માત્ર વર્ષ જ યાદ નથી રાખવાના, પણ સ્વાભાવિક છે કે મિલેટ્સ ને પણ યાદ રાખવાના છે.
2: આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જે જાહેર થયું એના પાછળના જે મુખ્ય ઉદ્દેશ આપણે જોઈએ તો મિલેટ્સ પાકોના વિવિધ ફાયદાઓ વિશે લોકો માહિતગાર થાય, તેમજ લોકો રોજિંદા જીવનમાં આ પાકોને આહારમાં વધુ ને વધુ ઉપયોગમાં લે, જેથી આ પાકોની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધે, એની ખેતી વધે તથા વાવેતરમાં પણ વધારો થાય, તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળી રહે. આ ઉદ્દેશ્યો છે એના માટે આ મિલેટ્સનો આટલો પ્રચાર પ્રસાર અત્યારે થઈ રહ્યો છે.
1: હા, અને આપણે જે વાત કરીએ છીએ ને કે ભાઈ જે આ હલકા ધાન્ય પાકો છે એમાં કેવા પોષક તત્વો રહેલા છે, કારણ કે આપણો મુખ્ય ખોરાક ઘઉં અને ચોખા આધારિત જ છે.
2: બરોબર.
1: એટલે એક આખો પ્રદેશ છે એમાં મોટા ભાગે ઘઉં વધારે ખવાય છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો ચોખા વધારે ખાય છે અને ઉત્તર ભારતની વાત કરીએ તો મકાઈ અને ઘઉંનો ઉપયોગ જોવા મળે છે. તો આને કારણે આપણો જે આહાર છે ને એમાં પોષક તત્વોની ચોક્કસ ખામીઓ ઉદ્ભવે છે અને એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારના સમયમાં હવે જે ઘઉંની રોટલી અને ભાખરીનું ચલણ છે તો સ્વાભાવિક છે કે લગભગ આપણે એમ કહી શકીએ પૂરા ભારતમાં છે, એટલે મોટા ભાગે બધા જ ઘરોમાં આ વસ્તુઓ વધારે ખવાય છે. પણ આપણે સ્વાસ્થ્ય સંબંધી જે પોષક તત્વો હોય એનાથી ભરપૂર ખોરાક છે એ આપણને આ હલકા ધાન્યો છે એ પૂરો પાડી શકે છે.
2: બરોબર. હવે આપણને છે ને કાનનમાં પ્રશ્ન થાય કે ભાઈ તમે કીધું એમ ઘઉં અને ચોખા આ મુખ્ય ધાન્ય પાકો આહારમાં લેવામાં આવતા હોવા છતાં આ હલકા ધાન્ય પાકોનો ખોરાકમાં ઉપયોગ જે વધારવાની જરૂરિયાત શા માટે ઉભી થાય? બરાબર. તો એના વિશે વાત કરીએ તો વિશ્વમાં અંદાજિત 12 પાકો માનવ જાતોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડે છે, જેમાં મુખ્યત્વે 3 ધાન્ય પાકો જેવા કે ડાંગર, ઘઉં અને મકાઈ વૈશ્વિક આહાર ની કુલ ખાદ્ય જરૂરિયાતોનો લગભગ 50% હિસ્સો ધરાવે છે. આ મુખ્ય ધાન્ય પાકો કાર્બોહાઇડ્રેટ્સ ના પ્રાથમિક સ્ત્રોત છે.
1: બરોબર.
2: એટલે આ ધાન્ય પાકોમાં સંતુલિત પોષણ માટે જરૂરી ખનિજ તત્વો, પછી વિટામિન્સ, પ્રોટીન, એમિનો એસિડ આ બધાનો અભાવ અથવા તો એની માત્રા છે ને એમાં ઓછી હોય છે, જેના પરિણામ સ્વરૂપે માનવ આહારમાં જરૂરી અગત્યના પોષક તત્વો ખાસ કરીને સૂક્ષ્મ તત્વો જેવા કે ઝીંક છે, લોહ, મેગ્નેશિયમ, વિટામિન્સ અને પ્રોટીનની ઉણપના કારણે સ્વાસ્થ્ય પર એની માઠી અસરો જોવા મળે છે.
1: બરોબર.
2: હવે આપણે જેની કહેવત છે કે અન્ન તેવા ઉડકાર, બરાબર, એટલે જેવા ખોરાક ખાઈશું તે પ્રમાણે જ આપણને પોષણ મળશે. જ્યારે આપણે ઘઉં અને ડાંગર મુખ્ય ધાન્ય પાકો તરીકે ખોરાકમાં ઉપયોગ કરતા ન હતા ત્યારે વિસ્તાર અનુસાર આ હલકા ધાન્ય પાકો આપણા આહારમાં સામેલ હતા.
1: બરાબર.
2: હરિયાળી ક્રાંતિ બાદ ધીમે ધીમે આ ધાન્ય પાકો આપણા આહારમાંથી લુપ્ત થતા ગયા, જેને તરત આપણા આહારમાં આપણે હવે સામેલ કરવાની જરૂરિયાત છે.
1: એટલે જે હલકા ધાન્ય પાકોને આપણા આહારમાં ફરીથી સામેલ કરવાની જરૂરિયાત છે ને એની જો લાક્ષણિકતાની વાત કરીએ ને તો માનવ શરીરની દેહધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી એવા તમામ પોષક તત્વો આવા હલકા ધાન્ય પાકોમાં આવેલા હોય છે અને એટલે એને પૌષ્ટિક અનાજ તરીકે પણ ઓળખવામાં આવે
2: છે.
1: તો મને તો એવું લાગે કે આપણે આને પછી પેપર કાઢ્યું હલકા ધાન્ય પાકો જે છે ને એ સૂક્ષ્મ તત્વોથી ભરપૂર હોય છે અને ખનિજ તત્વોની માત્રા અન્ય પાકોની સરખામણીએ 4-5 ગણી વધારે હોય છે અને એટલા માટે હલકા ધાન્ય પાકો ને વિરલભાઈ પોષક તત્વો નું પાવર હાઉસ કહેવામાં આવે છે.
2: હવે તમે વાત કરી કે પોષક તત્વ નું પાવર હાઉસ હલકા ધાન્ય પાકો છે, તેમજ અત્યારે જે મુખ્ય વિશ્વ સ્તરે સમસ્યા જોઈએ ને તો વજન વધી જવું, લોકોનું વજનમાં વધારો થાય, ઘટાડો પણ થાય, તો આ વજનના વધારા ઘટાડા માટે પણ આ હલકા ધાન્ય પાકો છે ને એ મદદરૂપ થતા હોય છે. તો એની વાત કરીએ
1: તો એ છે ને વિરલભાઈ, તમે સામાન્ય રીતે ઓબેસિટી તરીકે ઓળખવામાં આવે છે,
2: તો આજના સમયમાં બાળકો અને યુવાનોમાં શ્રમનું પ્રમાણ ઘટતા અને આરામદાયક જીવનશૈલીના કારણે તેમજ ફાસ્ટ ફૂડનો ખોરાકનો ઉપયોગ વધતા મોટા પ્રમાણમાં મેદસ્વીતા, તમે કીધું એમ ઓબેસિટી જોવા મળે, આ સમસ્યાના નિવારણમાં પણ ખોરાકમાં ઘઉં, ચોખા અને મકાઈ કરતા હલકા ધાન્યો ખોરાકમાં ઉપયોગી અને લાભદાયી નીવડે છે, કારણ કે તેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. આથી વજન ઘટાડવા માંગતા લોકો માટે આ શ્રેષ્ઠ ખોરાક છે. હલકા ધાન્ય પાકોનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, બરાબર, તેથી મેદસ્વીતા ધરાવતા લોકો માટે સલામત ખોરાક છે. મોટાપાને દૂર કરવા હલકા ધાન્ય પાકો આહારમાં લેવાથી શરીરમાં ચરબી વધતી નથી, તેમાં વધારે પ્રમાણમાં રેશા હોવાથી પચવામાં વધારે સમય લાગે છે, તેથી જન્મ્યા બાદ લાંબા સમય સુધી આપણને ભૂખ પણ નથી લાગતી અને તેના કારણે વજન વધતું નથી.
1: બરોબર.
2: બાજરામાં ટ્રિપ્ટોફેન એમિનો એસિડ આવેલું હોય છે જે મોટાપાને દૂર કરે છે.
1: બહુ સરસ વાત છે. અને આ ઉપરાંત વિરલભાઈ, હવેના સમયમાં આપણે જોઈએ છીએ કે બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે, એવા જીવન સંબંધિત રોગો છે જેને જીવનશૈલી સંબંધિત રોગો આપણે કહી શકીએ કે ભાઈ આપણી જીવનશૈલીમાં એટલો મોટો ફેરફાર થયો ને કે આ બધા રોગો આપણા શરીરમાં ઘૂસી ગયા છે, તો એમાં પણ આપણને આ હલકા ધાન્યો કામ લાગ્યો. એટલે ઓગસ્ટ 2021માં એક તબીબી અભ્યાસ થયો અને એના કારણોમાં એવું જાણવા મળ્યું કે હલકા ધાન્ય પાકોના સેવનથી હાઇપર લિપિડેમિયા ઘટે છે અને એના કારણે હાઇપર ટેન્શન છે ઘટે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર છે એ વધે છે. અને ઓક્ટોબર 2021માં એક અભ્યાસ એવો પ્રકાશિત થયેલો અને જેમાં એવો દાવો કરવામાં આવેલો હલકા ધાન્ય પાકોનું સેવન લોહ તત્વની ઉણપથી થતા એનિમિયાને ઘટાડે છે. એટલે આપણે એવું કહી શકીએ વિરલભાઈ કે હલકા ધાન્યો છે ને એનો ખોરાકમાં ઉપયોગ વધારવાથી મનુષ્યના તણાવમાં અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે. એટલે પણ આપણે હલકું ધાન્ય છે ને એને આપણા ભોજનમાં સ્થાન આપવું જોઈએ.
2: બરોબર. એટલે કાનનબેન, તમે સરસ મજાની આપણે મેદસ્વીતાની વાત થઈ, પછી હાઇપર ટેન્શન એટલે વિવિધ જે આપણે લાઇફસ્ટાઇલ ડિઝીઝ અંગ્રેજીમાં કહીએ, બરાબર, એ બધા ડિઝીઝમાં પણ હલકા ધાન્ય મદદરૂપ થાય. અને આ હલકા ધાન્યો છે ને એ વિવિધ વિસ્તારમાં જુદા જુદા પ્રકારના આપણને ઉગતા જોવા મળતા હોય. બરાબર. તો એમાં જોઈએ તો ભાઈ આપણું સૌરાષ્ટ્ર જ લઈએ સૌથી પહેલા, તો સૌરાષ્ટ્રમાં બાજરાનો રોટલો, પછી ગામડાના લોકોનો એ મુખ્ય ખોરાક છે. પછી ઘઉંને બદલે બાજરાનો ખોરાકનો ઉપયોગ કરવાથી તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. બાજરાના લોટમાં ઘી ગોળ નાખી બનાવેલી રા નવજાત શિશુઓનો પૌષ્ટિક ખોરાક ગણવામાં આવે છે. આજકાલ બજારમાં જે ઉપલબ્ધ બહુરાષ્ટ્રીય કંપનીના જે પાવડરો મળતા હોય છે, બરાબર, એની સામે બાજરાની રાબ છે એ ખૂબ સસ્તી અને બાળકો માટે સલામત આહાર બની રહે છે.
1: ચોક્કસ, કેમ નહીં. અને વિરલભાઈ કેવું છે કે ભાઈ આપણે જો વિચારીએ ને તો આપણું જે પરંપરાગત ભોજન હતું ને, જે તે વિસ્તારની આપણે વાત કરીએ તો આપણને ખબર પડી જાય કે ત્યાં કેવા પ્રકારના ધાન્ય ઉગતા હશે. આમ સામાન્ય રીતે જોઈએ તો ઘઉં ચોખા મોટે ભાગે જોવા મળે, પણ જેમ તમે કીધું કે સૌરાષ્ટ્ર છે તો આપણે બાજરાનો રોટલો, એટલે આપણને ખબર પડી કે હા સૌરાષ્ટ્રમાં બાજરાનું વાવેતર છે એ મોટા પ્રમાણમાં થતું હશે. એ રીતે તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ ને તો ત્યાં તમને રાગી ને દાડલી ને એનો ઉપયોગ છે એ વધારે જોવા મળે. એટલે એ પ્રકારના જે પ્રદેશો છે તો આ પ્રકારના ધાન્ય ઉગતા છે એ આપણે જોઈ શકીએ છીએ. અરુણાચલ પ્રદેશમાં છે ને બાજરીને ભડકાને ખોરાકમાં લે છે. એ ભડકું છે એ આપણા મિત્રો સમજત છે કે એક પ્રકારની વાનગી છે. અને એટલું જ નહીં, બાજરીમાંથી લોકપ્રિય પીણું પણ બને છે. એટલે આ પ્રકારે બાજરીને જુદા જુદા જે ખાદ્ય પદાર્થો છે એ આપણે જોઈ શકીએ છીએ. તો એવા તો ઘણા બધા ખાદ્ય પદાર્થો અથવા તો આપણે કહી શકીએ કે વાનગીઓ હશે કે જે મિત્રોને પણ ખબર હશે કે હલકા ધાન્યમાંથી બની શકે છે. તો આવા હલકા ધાન્ય પાકો જે છે એનું જેમ બને એમ વધારે આપણે ઉત્પાદન કરીએ. અને આમ પણ આપણે સમગ્ર વિશ્વમાં હલકા ધાન્યનો સૌથી મોટો ઉત્પાદક દેશ છીએ જ, બરાબર. પણ આપણે પણ આપણા ભોજનમાં આપણી થાળીમાં, તમને ખબર છે ને થાળીમાં શું હોય, શું હોય, આરડીબીએસ કહેવાય,
2: બરાબર.
1: તો એ જે રોટલી અને ભાત એટલે આર અને બી છે એને થોડોક વખત આપણે રિપ્લેસ કરીએ. અને એવું જરૂરી નથી કે રોજે રોજ આપણે કરી શકીએ, પણ આપણે એવું નક્કી કરી શકીએ કે અઠવાડિયાના એક કે બે દિવસ છે એ આપણે બાજરો કે જુવાર ખાઈએ અને એક બે દિવસ ઘઉં ચોખા ખાઈએ, એમ પણ થઈ શકે. કાયમી ધોરણે કદાચ આપણે ન પણ અપનાવી શકીએ, કારણ કે આખા કુટુંબ ભોજનનો સવાલ હોય તો એક સાથે અચાનક થી તો કોઈ એવું નક્કી ના કરી શકે કે આજથી ઘઉંની રોટલી બંધ.
2: બરોબર
1: ને, એટલે એટલું નહીં થાય, પણ તેમ છતાં ધીમે ધીમે આપણે એના તરફ આગળ વધીએ તો એ ખૂબ આવકાર્ય કહી શકાય એવી બાબત હશે. અને ગૃહિણીના જ હાથમાં છે, જુવાર છે, બાજરો છે, એની સાદી રોટલી કે રોટલા કરી અમુક દિવસો એ જમવામાં હોય, અમુક દિવસો એ ઘઉંનું હોય, તો બધા જ પ્રકારના પોષક તત્વો છે એ આપણને મળી શકે છે. એટલે હલકા ધાન્ય છે એ તો પોષક તત્વોથી ભરપૂર છે જ, આપણે ચોક્કસપણે એનો ઉપયોગ છે એ વધારવો જોઈએ.
2: આજે હલકા ધાન્ય વિશે ખૂબ સરસ ચર્ચા થઈ અને શ્રોતા મિત્રોને અને ઘણી બધી જાણકારી પણ મળી હશે. મિત્રો, હલકા ધાન્ય વિશે સરસ મજાની માહિતી તમે સાંભળી. હવે છે ને હલકા ધાન્યનું જ એક સરસ મજાનું લોકગીત પણ તમને સાંભળાવ્યું.

અરે ચોરાનો સમય પૂરો થાય છે, એટલે

ની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના વડા ઇબ્રાહીમ અઝીઝીએ જાહેરાત કરી હતી કે ઇરાને હોર્મુઝ સમુદ્ર ભૂમિમાં એક ખાસ માર્ગ દરિયાઈ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે એક પદ્ધતિ વિકસાવી છે. શ્રી અઝીઝે જણાવ્યું હતું કે આ પદ્ધતિ ફક્ત વાણિજ્યિક જહાજો અને ઇરાન સાથે સહયોગ કરતા દેશોના જહાજોને જ મંજૂરી આપશે. તેમણે ઉમેર્યું હતું કે યુએસને કહેવાતા ફ્રીડમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઓપરેટરોને સૂચિત માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે એક નવી એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે દક્ષિણ અને ઉત્તર કર્ણાટકના લોકોની લાંબા સમયથી પડતર માંગણીઓ હવે પૂર્ણ થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે કર્ણાટકમાં હાલ 12 જોડી વંદે ભારત ટ્રેનો કાર્યરત છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે દિલ્હી સરકારના વિમાનન ટર્બાઇન ઇંધણ એટીએફ પર મૂલ્યવર્ધિત કર એટીટીએફ 25% ઘટાડીને 7% કરવાના નિર્ણયની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં આ પગલાની પ્રશંસા કરતા શ્રી નાયડુએ કહ્યું કે જ્યારે ઉડ્ડયન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પરિચાલન અને ખર્ચનો દબાણનો સામનો કરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આવા સક્રિય પગલાં એરલાઇન્સ અને વાજબી હવાઈ મુસાફરી માટે મદદરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31મીના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તો નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને એસએમએસ પર મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં પુરૂષ ડબલ્સમાં સાત્વિક સરાજ રણકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ રજત ચંદ્રક જીત્યો. ફાઇનલમાં આ જોડી ઇન્ડોનેશિયાના લિયો રોલી કાર્નાડો અને ડેનિયલ માર્થીની જોડી સામે 12-21-23-25 હાર થઈ. મહિલા ડબલ્સમાં ચીનના બાઓલીજીંગ અને કાઓ ઝિહાને ફાઇનલમાં જાપાનના રીન ઇવાનાગા અને કે માતાનિશીને 19-21-21-16-21-19 હરાવીને મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ધર્મશાલામાં પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 222 રન કર્યા હતા. 223 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 199 રન બનાવ્યા હતા. અન્ય એક મેચમાં રાજસ્થાન રોયલ્સનો અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સ 4 ઓવરમાં 1 વિકેટે 40 રન બનાવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી પ્રદીપરાય મળગરીતાએ કહ્યું છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સાથેની ભાગીદારી દ્વારા ડોમિનિકાના કાલિનાગો સમુદાયને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી મળગરીતાએ ડોમિનિકાના કાલિનાગો પ્રદેશની મુલાકાત લીધી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે ભારત ડોમિનિકા સાથેની મિત્રતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જે સહિયારા લોકશાહી મૂલ્યો અને દક્ષિણ સહયોગ પર આધારિત છે. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોને ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું ભારતે એક જ દિવસમાં 256 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સમુદ્ર ભૂમિમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.